મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે ગુરુવાર અધિક જ્યેષ્ઠ વદ એકાદશી વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 11 જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 47 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં અને 6:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન બસ થોડી જ ક્ષણોમાં.

0: आप सुन रहे थे श्री रामचरितमानस पाठ का भाग 216।
1: मीडियम वेव 370.3 मीटर्स એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી. વિષય: મરચીની ખેતીમાં રોગ ત્રિકોણ એટલે શું. રજૂઆત વિરલ રાવલ.
2: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ. કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે મરચીની ખેતીમાં રોગ ત્રિકોણ એટલે શું. હવે આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જ્યારે ત્રણ પરિસ્થિતિ તેને સાનુકૂળ થાય. રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને મોટું નુકસાન થાય છે. હવે રોગ ત્રિકોણ છે એ યાદ રાખવા જેવું છે. જો તમારા ખેતરમાં રોગકારક હાજર હોય, રોગ ફેલાવનાર હોસ્ટ હાજર હોય અને વાતાવરણ અનુકૂળ હોય તો જ રોગ આવે છે. તે રોકવા ખેડૂતે સમયસર પગલાં લેવાથી ઓછા ખર્ચે નુકસાનમાંથી બચી શકાય છે. આ માટે રોજ ખેતરમાં અવલોકન કરવું પડે. હવે રોપ તંદુરસ્ત અને સફેદ માખીથી મુક્ત પેદા કરો. રોપમાં દવા છાંટો, રોપની ઉપર ઇન્સેક્ટ નેટ લગાડો. પછી જોઈએ તો રોપમાં સફેદ માખી આવે તો સમજો કે વાયરસનો ચેપ લાગી ગયો, ઇન્ફેક્શન લાગી ગયું. ગયા વર્ષે જ્યાં મરચી હતી તે ખેતરમાં મરચીની ફેર રોપણી કરશો નહીં. જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન પસંદ કરશો નહીં. દર ત્રણ વર્ષે જમીનની ઊંડી ખેડ થતી હોય ત્યાં મરચી વાવો. મરચીની ખેતી પાળા ઉપર કરો. તેના પર ડ્રીપ અને 30 માઇક્રોન મ્લચિંગ લગાવો અને પાળા પર ફૂટ ફૂટના અંતરે તંદુરસ્ત રોપના મૂળને ઇમિડા ક્લોપ્રિડ અને ફૂગનાશકના દ્રાવણમાં બોળીને ફેર રોપણી કરો. ખેતરમાં એકલ દોકલ વાયરસ ઉપદ્રવી છોડ દેખાય તો વહેલાસર તેને ઉપાડીને બાળી દો. ખેતરમાં કે શેઢે પાડે રહેલ નિંદામણ રોગ ફેલાવનાર રોગનાશકોના વાહક હોય છે તે દૂર કરો. આજુબાજુના ખેતરમાંથી આવતી સફેદ માખીથી બચવા દર 6-7 મરચીની હાર છોડી એક હાર પિંજર પાક તરીકે મકાઈનો ચાસ કરો. સફેદ માખી થ્રીપ્સ જેવી જીવાત કુકડના રોગની વાહક છે, તેનું સમયસર નિયંત્રણ કરો. વીઘે 6-7 પીળા ક્રોપ ગાર્ડ ડ્રેપ લગાવો. ચૂસિયા જીવાતથી બચવા નીમ અને વાયરસ માટે ગૌમૂત્ર અને હિંગનો પ્રયોગ વારંવાર કરો. સફેદ માખી માટે જંતુનાશક પાયરોપ્રોક્સિફેન એટલે કે લાનો ઓબેરોન અથવા સુમી પ્રેપટ પ્રયોગ કરો. ચૂસિયા જીવાત ખાસ કરીને સફેદ માખી કે ચૂસિયા માટે દવા વારંવાર છાંટશો તો જીવાતમાં પ્રતિકાર શક્તિ આવી જશે અને તમે નુકસાનીમાં આવી જશો. માન્ય દવા યોગ્ય માત્રામાં વાપરવાનું ગોઠવો. હવે મરચીના રોગ સામે લડવા ખેતીની પદ્ધતિમાં પણ ફેરફાર કરવો પડે. મરચીના રોગ આવતા અટકાવવા રોગકારકો તમામ ખેતરમાં આવે નહીં તે ધ્યાન રાખવું પડશે. એવી ખેતી પદ્ધતિ અપનાવવી પડશે કે રોગકારક ફેલાય ઓછા. રેઝ બેડ એટલે કે પાળા, મ્લચિંગ અને ડ્રીપ આધારિત ખેતી કરવી પડશે. રોગ

0: ત્યારે આવે તે વાતાવરણને ધ્યાનમાં લઈને પાણી પહેલા પાળ બાંધવી પડશે. સમયસર સાચી ફૂગનાશકના છંટકાવ કરવા પડશે, મોડું નહીં ચાલે. રોગ પ્રતિકારક જાતોની પસંદગી કરવી પડશે, નવી રોગ પ્રતિકારક જાતો અપનાવો. તો આજે આપણે કૃષિ માહિતીમાં વાત કરી મરચીની ખેતીમાં રોગ ત્રિકોણ એટલે શું. આવતીકાલે ફરી કૃષિ માહિતીમાં મળીશું. ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. વિષય હતો મરચીની ખેતીમાં રોગ ત્રિકોણ એટલે શું, રજૂઆત વિરલ રાવલની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર થશે નહીં અને આજે સમગ્ર પ્રદેશમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસતા અને જતા માછીમારો માટે આજે હવામાન વિભાગ તરફથી ચેતવણીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સાતને 20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 મિનિટે સુગમ સંગીત કલાકાર ચંદ્રસેન સેવક, 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય આબોહવા પરિવર્તન અનુકૂલન, પ્રસ્તુતિ સ્તુતિ બુચની. ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 મિનિટે કલાકાર ગોવિંદજી બુરીજા.

8:50 મિનિટે હિન્દી વાર્તાલાપ, જેમાં સાંભળશો પુષ્કરરાય જોશિકા કાવ્યપાઠ. 9:15 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 મિનિટે ગુજરાતી ફિલ્મ સંગીત. 11:00 થી બપોરે 3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11:00 વિવિધ કાર્યક્રમો, 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 મિનિટે આકાશવાણી રાજકોટનું પ્રદાન શ્રેણી વારસાનો વૈભવમાં સાંભળશો આપણા વ્રતો, એ વિશે સોનલ માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાતનું પુનઃ પ્રસારણ, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની. 1:10 મિનિટે સુગમ સંગીત. ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે. 2:40 મિનિટે ગુજરાતી ગીરફિલ્મી ગીતો.

સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 સુગમ સંગીત કલાકાર અનંત વ્યાસ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી અને 7:22 ગામનો ચોરુ, આ બંને કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી અવિરત સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવતા રાજ્યભરમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ પરિવારે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા અને મહાઆરતીનું આયોજન કર્યું હતું. ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સાથે જ શિહોરના મુક્તેશ્વર મંદિર ખાતે આયોજિત મહાઆરતીમાં નીમુબેન બાંભણીયાએ હાજરી આપી દેશના સુખ સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપે શહેરના જુદા જુદા સ્થળે આવેલ મહાપુરૂષોની પ્રતિમાની સ્વચ્છતાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ અને દેશની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે. અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મા જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી મા જગતજનની અંબે માને પ્રાર્થના.
0: અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા. યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ સાથે જ રાત્રિના સમયે મોડાસાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ મહાઆરતી યોજાઈ. વધુમાં ધારાસભ્ય ભીખુસી પરમારે આ મુજબ જણાવ્યું હતું.
2: આ દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થયા, એના અનુસંધાનમાં મોદી સાહેબ આવનારા સમય માટે આ દેશની વધુ વધુ સેવા કરે અને એમની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા છે. અમે મોડાસા ખાતે સોમનાથ દાદાના મંદિરની અંદર મહાઆરતીનું આયોજન કરીને અમે સૌએ પરમાત્માની આરતી કરી છે અને એ
0: અમદાવાદમાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા જગન્નાથ મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થયા હતા અને પ્રધાનમંત્રીના વિકસિત ભારત @2047 અંતર્ગત વિકસિત ગુજરાત @2047 લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજ્યમાં વિવિધ આયોજનો અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સુબીર ખાતે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પાટણ જિલ્લામાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાતમુહૂર્ત કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગર શહેરના રણમલ તળાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર 1 દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ વર્ષના 365 દિવસ ચાલતી આ આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે.

0: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને નિર્દેશ આપ્યા છે. મંત્રીએ જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા કે વિક્રેતા કે સંસ્થાઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે લાયસન્સ રદ થવા સાથે જેલ અને દંડની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરાતા વહેલા પાણી છોડવાના નિર્દેશ પણ આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _abd ને ફોલો કરશો. આવતીકાલ 12 જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી સહિત 261 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
1: પ્લેન ક્રેશ કે બાદ પૂરા ગુજરાતમાં શોક કા વાતાવરણ હો ગયા હતા. બાદ આજ તક કોઈ ભૂલે નહીં. હમ સબ હૃદયપૂર્વક ઉસકો શ્રદ્ધાંજલિ દેતે જિન્હોને ઇસમેં જીવ ગુમાયા. હમારે વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી ભી વો પ્લેન હાદસે મેં દુઃખદ અવસાન હુઆ થા ઉસકો ભી હમ શ્રદ્ધાંજલિ દેતે.
0: ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ માટે પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ, થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર ગામની મુલાકાત લેશે. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. અધિકારીઓ દૂરના સરહદી વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ બનાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારીનો છે. આ પ્રવાસમાં સરહદી પેટ્રોલિંગનું નિરીક્ષણ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને ગામડાઓમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી સૂચના મુજબ આણંદ નજીકના મોગર ગામે અંબિકા ડેરી નામની ફર્મમાં મીઠાઈ બનાવવા માટે વપરાતો કાચો માલ તૈયાર કરીને સપ્લાય કરતી ફેક્ટરીમાં આણંદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપો માર્યો. આ દરમિયાન શંકાસ્પદ 400 કિલો માવો તથા 100 કિલો પનીર ઉપરાંત અખાદ્ય કાચો માલ પણ મળી આવ્યો હતો. ગઈકાલે સવારે મુખ્યમંત્રી કાર્યાલય, કોર્પોરેશન તથા આરએસએસ ભવનમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. ધમકી બાદ બોમ્બ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા રાહત અનુભવાઈ હતી. આ બોમ્બ થ્રેટની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ઇમેઇલ વીપીએન દ્વારા કરવામાં આવ્યો હતો. ઇમેઇલનો રૂટ અમેરિકા હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય પોલીસ વડાએ સમાચાર સંસ્થાઓને લોકોને ગભરાવતા બોમ્બ થ્રેટના આવા સમાચારને વધારે હાઇલાઇટ ન કરવા વિનંતી કરી છે.
2: આ રિક્વેસ્ટ કરું છું કે કોઈ હોમ થ્રેટ ની મેલ આવે એને ખરેખર તો તમારે કોઈ ન્યૂઝ જ નહીં કરવું જોઈએ, તો લોકો પેનિક નહીં થાય. અને પછી આવા જે માણસ છે, જે બદમાશ કઈ બેસ્યા છે, એ લોકોને પ્રોત્સાહન નહીં મળે. કઈ નીકળ્યું નથી, બધું ક્લિયર છે, ચેક કરી દીધું. અને જેટલા પણ થ્રેટ આવે છે મીડિયામાં હાઇલાઇટ થાય, લોકો પેનિક થાય અને કઈ મળતું નથી, લોકો હેરાનગતિ થાય. અને પેલું માણસ જે કઈ બેસ્યો છે એમાં પણ વીપીએન યુઝ થયા છે અને યુએસ થી આ રૂટ થયા છે, એ બધી માહિતી છે. પણ હું રિક્વેસ્ટ કરું છું મીડિયાને કે આપ ભવિષ્યમાં બહુ હાઇલાઇટ નહીં કરો.
0: અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઈવ યોજાય, જેમાં 1 થી વધુ ફરિયાદ નોંધાયેલ હોય તેવા 35 ખાતાધારકોનું વેરીફિકેશન કરાયું, જેમાં 15 આરોપી સામે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 54 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે 5 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3: 15 અકાઉન્ટ એવા મળ્યા, અકાઉન્ટ ભાડા પેટે આપેલા છે, તો એ તો આ કામના ગુનેગાર જ છે. તમે તમારું અકાઉન્ટ ભાડું લઈને કોઈને વાપરવામાં આપી નહીં શકો. એક ગુનાહિત કામ કરવા માટે તો કોઈ દિવસે નહીં આપી શકો. બે, જે 35 માંથી બાકીના 20 અકાઉન્ટ છે એ અમે હાલ વેરીફાય હજી કરીએ છીએ, પણ હાલ જે 15 અકાઉન્ટ હતા એમને અમને ભાડ હતી, આરોપીની આઈડેન્ટિફિકેશન થયો હતો, એટલે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવું તાત્કાલિક રીતે જરૂરી હતું. એટલે આ ગઈકાલે 5 ગુના કુલ દિવસમાં અમે

0: સાયબરના દાખલ કરેલા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ પરિણયનું ગીત સ્વર શર્મા બંધુનો સંગીતબદ્ધ કર્યું છે જયદેવે, શબ્દો રામાનંદ શર્માના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. કલાકાર ચંદ્રસેન સેવક, કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ નિલેશ પાઠક, તબલા પર છે મિતેશ ઓઝા, ગિટાર કરણ તન્ના, પ્રથમ રચના કવિ રમેશ પારેખની.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુગમ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળશો કવિ મરીઝની રચના, કલાકાર ચંદ્રસેન સેવક.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. કલાકાર હતા ચંદ્રસેન સેવક, કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ નિલેશ પાઠક, તબલા મિતેશ ઓઝા, ગિટાર કરણ તન્ના. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી આજે ફિનલેન્ડ ખાતે કુલતરંગા સંવાદમાં ભાગ લેશે. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રીના વિકસિત ભારત માટે ટીમ ઇન્ડિયા 2047ના વિઝનને અનુરૂપ આ વર્ષની બેઠકનો વિષય છે, વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ 2047. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો આ બેઠકમાં ભાગ લેશે. તેઓ સમાવિષ્ટ માનવ વિકાસ માળખા પર ચર્ચા કરશે, જે 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે. મૂળભૂત માનવ મૂડી અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય વિકાસ, ઉત્પાદક રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને વિકેન્દ્રિત વિકાસ, આરોગ્ય, પોષણ અને સુખાકારી અને બધા માટે સમાનતા અને ગૌરવ સુનિશ્ચિત કરવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએ હંમેશા રાષ્ટ્રનો વિશ્વાસ મજબૂત કર્યો છે. શ્રી મોદી ગઈકાલે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએ પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે 2014માં આશાનો ઉગતો સૂર્ય આજે નવા વિશ્વાસના કિરણમાં પરિવર્તિત થયો છે. તેમણે કહ્યું કે પહેલીવાર દેશના લોકોએ જોયું કે જ્યારે સરકાર સાચા ઇરાદા સાથે ચલાવવામાં આવે છે ત્યારે વિકાસ પણ ઝડપી ગતિએ થાય છે.
1: ભારત કે લોકોને પહેલીવાર યે દેખા હૈ કે જબ સહી નિયત સે સરકાર ચલતી હૈ તો તેજ ગતિ સે વિકાસ ભી હોતા હૈ. એનડીએ સરકાર કે ઇન 12 વર્ષો મે 25 કરોડ સે જ્યાદા લોકો કા ગરીબી સે બહાર નિકલના યે દિખાતા હૈ કે હમારી નીતિયાં સહી હૈ, હમારી દિશા સહી હૈ. યે સફળતા આ દેશ કે હર ઉસ વ્યક્તિ કો એક ભરોસા દેતી હૈ કે એક ને એક દિન ઉસકે સપને ભી પૂરે હોંગે.
0: અગાઉ એનડીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. સંમેલનમાં એનડીએના તમામ સાથી પક્ષોના અગ્રણી નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં વિકસિત ભારત 2047 માટેના રોડમેપ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીને જણાવ્યું હતું કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એનડીએ સંમેલનમાં 35 રાજકીય પક્ષોના 75 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મીડિયા સાથે વાત કરતા શ્રી નવીને કહ્યું કે એનડીએ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વનો આભાર માન્યો. તેમણે દેશના 140 કરોડ લોકો માટે ગર્વની ક્ષણ બતાવી. શ્રી નવીને જણાવ્યું કે એનડીએ હાલમાં 22થી વધુ રાજ્યોમાં સત્તામાં છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના લગભગ 75% આવરી લે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ તરફથી મળેલા અભિનંદન સંદેશાઓ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ, જર્મન ફેડરલ ચાન્સેલર ફેડરિક મેર્ઝ, કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાની અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના સંદેશાઓ બદલ આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઇટાલીના પ્રધાનમંત્રી

0: જ્યાં મેલોનીનો ઉષ્માભરીક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમના સંદેશા અંગે પ્રધાનમંત્રીએ ભારત અને મલેશિયા વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતા માટે તેમની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનો પણ આભાર માન્યો છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સોફિયામાં બલ્ગેરિયાના પ્રધાનમંત્રી રૂમેન રાદેવ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને બલ્ગેરિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પરસ્પર સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠકમાં વેપાર, રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર્સ, એઆઈ, અવકાશ, સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ડોક્ટર જયશંકરે સોફિયામાં રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ડોક્ટર જયશંકર કુલતરંગા સંવાદની 14મી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ફિનલેન્ડ જશે. ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કરી મુસાફરોની સલામતી વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પહેલનો હેતુ હાલની ફાયર સેફટી સિસ્ટમનું મૂલ્યાંકન કરવાનો અને મુસાફરોની સલામતી વધારવા અને રેલવે સંપત્તિઓનું રક્ષણ કરવા માટે સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિટમાં સ્ટેશન બિલ્ડિંગ્સ, ઇલેક્ટ્રિકલ સાધનો, એર કન્ડિશન અને વેન્ટિલેશન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામન સાધનો સહિત તમામ મહત્વપૂર્ણ સલામતી માળખાને આવરી લેવાશે. રેલવે તેના નેટવર્કમાં સલામતી અને સુરક્ષાને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. સંસ્કૃતિ મંત્રાલયે વર્ષ 2024 અને વર્ષ 2025 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ, અકાદમી રત્ન, સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કારની જાહેરાત કરી. સંગીત નાટક અકાદમીની જનરલ કાઉન્સિલે સંગીત, નૃત્ય, નાટ્ય, લોક, આદિવાસી કલા અને કઠપૂતળી સહિત વિવિધ ક્ષેત્રોના 108 કલાકારોની અકાદમી પુરસ્કારો માટે પસંદગી કરી છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર માટે 106 યુવા કલાકારોની પસંદગી કરાઈ છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ સેટેબલ ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 24 ભારતીય ક્રૂસભ્યોમાંથી 21ને બચાવી લેવામાં આવ્યા છે અને 3 ભારતીયો ગુમ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ રાહત અને બચાવ કામગીરીમાં ઓમાની અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ભારતે આ ક્ષેત્રમાં જહાજો પર હુમલાની સતત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રદેશમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. ભારતે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલ વાટાઘાટો પૂર્ણ કરવા હાકલ કરી. યુક્રેને રશિયાની અંદર ઘણા લાંબા અંતરના હુમલા કર્યા, જેમાં લશ્કરી અને ઉર્જા પ્રોજેક્ટને નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેન રશિયા પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આ હુમલાઓમાં અનેક મહત્વપૂર્ણ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે, જેમાં એક લશ્કરી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: यूक्रेन के राष्ट्रपति वोलोदिमीर ज़ेलेंस्की ने कहा कि हमलों में कई महत्वपूर्ण सुविधाओं को निशाना बनाया गया, जिसके बारे में उन्होंने दावा किया कि ये रूसी ड्रोन और मिसाइलों के लिए पुर्जे की आपूर्ति करता है. उन्होंने कहा कि यूक्रेन की सुरक्षा सेवा SBU ने रूस के व्लादिमीर क्षेत्र में 2 तेल अवसंरचना सुविधाओं को निशाना बनाया, जो अग्रिम पंक्ति से लगभग 700 किलोमीटर दूर है. रूस के रक्षा मंत्रालय ने कहा कि उसके वायु रक्षा तंत्र ने रात भर में 326 यूक्रेनी ड्रोन માર ગિરાએ. સમાચાર કક્ષ સે પ્રશાંત કુમાર.
0: વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે, જે 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. વર્લ્ડ કપના ઇતિહાસની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં 4 ટીમોના 12 જૂથ હશે. હવે દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો આપમેળે નોકઆઉટ તબક્કામાં વધશે. ફાઇનલ 19 જુલાઈના રોજ યોજાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં પીએમ મોદીના શાસનના 12 વર્ષ, ફિફા વર્લ્ડ કપ, ઈરાન અંગે ટ્રમ્પના નિવેદનને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. દિવ્ય ભાસ્કર લખે છે, કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક

0: દેશની હિન્દુ વસ્તી પર લગાવ્યું, પીએમ મોદી. નવ ગુજરાત સમય લખે છે, નરેન્દ્ર એટ 4399 સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પીએમ. સંદેશની હેડલાઇન છે, ફિફા ફૂટબોલ મહાકુંભનો આજથી ત્રણ દેશોમાં પ્રારંભ. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને ડીલમાં મોડું કર્યું, હવે કિંમત ચૂકવવા તૈયાર રહે ટ્રમ્પ. સ્થાનિક સમાચારોમાં મેટા ભારતનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર જામનગરમાં ખોલશે. સીએમઓ સંકારેલે એએમસી હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઇમેલ સહિતના સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બલ્ગેરિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. ભારતીય રેલવેએ સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી અને આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય આબોહવા પરિવર્તન અનુકૂલન. પ્રસ્તુતિ સ્તુતિ બુચની.

નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે વાત કરીશું આબોહવા પરિવર્તન અનુકૂલન વિશે. તો આબોહવા પરિવર્તન અનુકૂલન એ આબોહવા પરિવર્તનની અસરો જે વર્તમાન અને અપેક્ષિત બંને છે તેની સાથે સમાયોજન સાધવાની પ્રક્રિયા છે. અનુકૂલનનો ઉદ્દેશ લોકો માટેના નુકસાનને મર્યાદિત કરવાનો અથવા ટાળવાનો છે અને તે સામાન્ય રીતે આબોહવા પરિવર્તન શમનની સાથે કરવામાં આવે છે. તેનો હેતુ તકોનો લાભ લેવાનો પણ છે. મિત્રો, અનુકૂલનની જરૂરિયાત દરેક સ્થળે અલગ અલગ હોય છે. અનુકૂલનના ઉપાયો પ્રદેશ અને સમુદાય પ્રમાણે બદલાય છે, જે ચોક્કસ આબોહવા અસરો તેમજ નબળાઈઓ પર આધારિત છે. વિશ્વભરમાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ખોરાક અને નાણાકીય સંસાધનોની મર્યાદિત પહોંચને કારણે ખાદ્ય અસુરક્ષાનો વધુ સામનો કરે છે. દાખલા તરીકે, દરિયાકાંઠાના પ્રદેશો તટીય સંચાલન હેઠળ સમુદ્રના સ્તરમાં વધારા સામે સંરક્ષણ અને મેંગ્રોવ પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપી શકે છે, જ્યારે શુષ્ક વિસ્તારો પાણીની અછતના ઉકેલો, જમીન પુનઃસ્થાપન અને ગરમીના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અનુકૂલનની જરૂરિયાતો આબોહવા કેટલી બદલાય છે અથવા બદલાવાની અપેક્ષા છે તેના પર નિર્ભર રહે છે. વિકાસશીલ દેશોમાં અનુકૂલન ખાસ કરીને મહત્વનું છે, કારણ કે તેમના પર આબોહવા પરિવર્તનની પ્રત્યે સૌથી વધુ માઠી અસરો સંભવિત છે. આર્થિક ઉત્પાદન, નોકરીઓ અને આવક માટે મહત્વના એવા ખોરાક, પાણી અને અન્ય ક્ષેત્રો માટે અનુકૂલનની જરૂરિયાતો વધારે છે. અનુકૂલન યોજનાઓ, નીતિઓ અથવા વ્યૂહરચનાઓ 70%થી વધુ દેશોમાં અમલી છે. તાજેતરના સંશોધનો સૂચવે છે કે આબોહવા પરિવર્તન અનુકૂલન માટે વૈશ્વિક જાગૃતિ અને આયોજનોમાં વધારો થયો છે, ત્યારે અનુકૂલનના પગલાંનું વાસ્તવિક અમલીકરણ મર્યાદિત અને વિવિધ પ્રદેશોમાં અસમાન રહ્યું છે. પેરિસ એગ્રીમેન્ટ જેવા કરારો દેશોને અનુકૂલન યોજનાઓ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સરકારના અન્ય સ્તરો જેમ કે શહેરો અને પ્રાંતો પણ અનુકૂલન આયોજનનો ઉપયોગ કરે છે. આર્થિક ક્ષેત્રો પણ આના પર કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય વિકાસ માટેના દાતા દેશો રાષ્ટ્રીય અનુકૂલન યોજનાઓ વિકસાવવામાં મદદ કરવા માટે વિકાસશીલ દેશોને નાણાં આપી શકે છે. અસરકારક અનુકૂલન હંમેશા સ્વાયત્ત હોતું નથી, તે માટે નોંધપાત્ર આયોજન, સંકલન અને દૂરંદેશીની જરૂર હોય છે. અભ્યાસોએ જ્ઞાનની ખામી, વર્તણૂકલક્ષી પ્રતિકાર અને બજારની નિષ્ફળતા જેવા મુખ્ય અવરોધો ઓળખ્યા છે, જે અનુકૂલનની પ્રગતિને ધીમી કરે છે અને વ્યૂહાત્મક નીતિગત હસ્તક્ષેપની માંગ કરે છે. આ મુદ્દાઓ પર ધ્યાન આપવું એ લાંબા ગાળાની નબળાઈઓને રોકવા માટે નિર્ણાયક છે, ખાસ કરીને શહેર આયોજન અને માળખાગત રોકાણો જે આબોહવાની અસરો સામેની સ્થિતિસ્થાપકતા નક્કી કરે છે. તદુપરાંત અનુકૂલન આર્થિક વિકાસ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે, જેમાં ઔદ્યોગિક નીતિ અને શહેરી માળખાકીય સુવિધાઓના નિર્ણયો

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો આબોહવા પરિવર્તન અનુકૂલન. પ્રસ્તુતિ હતી સ્તુતિ બુજની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8 વાગે સમાચાર

0: આકાશ.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં.

0: 10 લાખ ની લોટરી મને? વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
6: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં હવે સાંભળીએ મૂળદાસની રચના ગોવિંદજી બોરીચાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર ગોવિંદજી બોરીચા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी.
2: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
1: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
2: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
1: डायल कीजिए 8700014242.
2: नंबर एक बार फिर नोट करें 8700014242.

0: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
1: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
0: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
2: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
0: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવ્યા છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahir@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ દિલ્હી 6 નું ગીત, સ્વર જાવેદ અલી અને કૈલાશ ખેરનો, સંગીત એ આર રહેમાનનું, શબ્દરચના પ્રસૂન જોશીની.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ભાગ મિલ્ખા ભાગ આ ફિલ્મનું ગીત સાંભળીએ શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીરના સ્વરમાં, સંગીત નિર્દેશન શંકર એહસાન લોહીનું, શબ્દો પ્રસૂન જોશીના.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ અજબ પ્રેમ કી ગજબ કહાની. આ ફિલ્મનું ગીત આતિફ અસલમના સ્વરમાં, સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે અને બોલ ઇરશાદ કામિલ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ये જવાની હે દીવાની આ ફિલ્મનું ગીત સાંભળીએ રેખા ભારદ્વાજ અને ટોચી રૈનાના સ્વરમાં. સંગીત આપ્યું છે પ્રીતમે અને ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની.

મનોરંજન કાર્યક્રમમાં ફિલ્મ પાપનું ગીત સાંભળીએ. સ્વર રાહત ફતેહ અલી ખાનનો, સંગીતકાર શાહી, ગીતકાર અમજદ ઇસ્લામ અમજદ.

ફિલ્મ બાજીરાવ મસ્તાની, સ્વર જાવેદ બશીરનું, સંગીતકાર સંજય લીલા ભણસાલી, ગીતકાર એ એમ તુરાઝ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. ટુ સ્ટેટ્સ આ ફિલ્મનું ગીત સાંભળીએ અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપ્રદાના સ્વરમાં. સંગીત આપ્યું છે શંકર એહસાન લોયે અને ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની.

માય નેમ ઇઝ ખાન આ ફિલ્મનું ગીત સાંભળીએ અદનાન સામી, શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીત આપ્યું છે શંકર એહસાન લોયે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ સોળે સજ્યા શણગારનું ગીત, સ્વર ચંદ્રાણી મુખર્જીનું, સંગીતકાર જગદીશ છે, શબ્દરચના માધવ.

આજ છે પંખીનો માળો ફિલ્મનું ગીત, સ્વર પ્રફુલ્લ દવે અને અલકા યાજ્ઞિકનું, સંગીત ગૌરાંગ વ્યાસનું, શબ્દરચના અવિનાશ વ્યાસની.

શ્રોતા મિત્રો, આ હતું મારી નણદીનો વીર એ ફિલ્મનું ગીત. સ્વર હતો પ્રફુલ દવે અને ઉષા મંગેશકરનો. સંગીત અને શબ્દો હતા મધુ માધવીના. હવે સાંભળીએ ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર. આ ફિલ્મનું ગીત આશા ભોંસલેનો સ્વર, સંગીતકાર સુરેશ કુમાર, ગીતકાર વેણીભાઈ પુરોહિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. જુગલ જોડી આ ફિલ્મનું ગીત સાંભળીએ આશા ભોંસલે અને પ્રફુલ્લ દવેના સ્વરમાં. સંગીત આપ્યું છે મહેશ નરેશે અને ગીત રચના કાંતિ અશોકની.

0: मारे ने मारे प्रेम से गोली साड़ी सतरवार।
1: કાર્યક્રમના અંતમાં ફિલ્મ અલબેલી નારનું ગીત સાંભળીએ. સ્વર અલકા યાજ્ઞિક, મહેન્દ્ર કપૂર અને ઉત્તરા કેલકરનો, સંગીતકાર ગીતકાર અવિનાશ વ્યાસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના 140 કરોડ નાગરિકોની આશાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારતીય રેલવે સ્ટેશનો પર રાષ્ટ્રવ્યાપી ફાયર સેફટી ઓડિટ શરૂ કર્યું. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાતર બિયારણમાં ગેરરીતિ આચરતા તત્વો સામે કડક પગલાં ભરવા નિર્દેશ આપ્યા. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડાશે. ગુજરાતના 8 વરિષ્ઠ IPS અધિકારીઓ આજથી 2 દિવસ સરહદી ગામોની

મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આણંદના મોગર નજીક ખાનગી ડેરીમાંથી શંકાસ્પદ 400 કિલો માવો અને 100 કિલો પનીર ઝડપાયું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા હાઇવે પરની નાની મોલડી નજીક 8,330 કિલો કેમિકલ ચોરી પકડી પાડી. એસએમસીની ટીમે કુલ રૂપિયા 45 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા. ભાજપના નેતા રમેશભાઈ ચૌધરીનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેલ સેવાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરી. અમેરિકા

0: શખ્સોને ઝડપી પાડ્યા. ભાજપના નેતા રમેશભાઈ ચૌધરીનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેલ સેવાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરી. અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર વધીને 4.2% થયો છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધિત માટે કેનેડાએ બિલ રજૂ કર્યું છે. અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીએ બચ્ચના એ હસીનો ફિલ્મનો આ ગીત. ગાયક કલાકારો છે કે અને શિલ્પા રાવ. ગીતને સંગીતબદ્ધ કર્યું છે વિશાલ શેખરે અને શબ્દો છે અન્વિતા દત્ત ગુપ્તાના.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં. બોલ છે મયુર પુરીના, સંગીત છે પ્રીતમનું અને ફિલ્મનું નામ સિંગ ઇઝ કિંગ.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. ફિલ્મ ટશનનું સ્વર છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યરનું, શબ્દો છે કૌસર મુનિરના.

અલકા યાજ્ઞિક અને શાનને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું કલ હો ના હો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ. ગીત ગઝલના શબ્દો છે ચાક જિગર કે.

જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની કડક ટીકા કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચીક બેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. આહવા ખાતે નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સફાઈ કર્મીઓ જોડાયા. નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ હોવાનું રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું. ભારતમાં નિર્મિત પ્રથમ એરબસ C295એ વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન પૂર્ણ કરી. રાજ્યમાં હાલમાં 21,000થી વધુ સોલાર વોટર પંપ કાર્યરત છે. નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાના ખેડૂતો હવે ડીઝલના ખર્ચ, વીજળીની અનિશ્ચિતતા અને વરસાદની મર્યાદાઓથી મુક્ત બની રહ્યા છે. ભાવનગર એસટી વિભાગે સુચારુ સંચાલન દ્વારા 1.41 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. આજે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ. અને અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ શાખા દ્વારા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઈવ યોજાઈ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનર ઉદાસને.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનર ઉદાસને.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: 10 लाख में लॉटरी मिली, वाओ
1: फसानी।
2: नकली ऑफर्स थी सावधान,
3: RBI कहे छे
2: जानकार बनो सतर्क रहो।
4: आकाशवाणी ना ध्वनि तरंगो ना सत्वारे सहयर कार्यक्रम लईने અમે આવી પહોંચ્યા આપના રેડિયો સેટ પર। કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાનીના નમસ્કાર। મિત્રો, આપણા પૂર્વજો ઋષિ મુનિઓ અને વડીલોએ ઘડેલી આપણા જીવનની આચાર સંહિતા ખરેખર અદ્ભુત છે। જો તેનું બરાબર પાલન કરવામાં આવે તો આપણે અનાયાસે જ અનેક પ્રકારની શારીરિક માનસિક ક્ષતિઓ રોગોથી બચી શકીએ છીએ। તેવી જ એક પ્રવૃત્તિ એટલે આપણા વ્રતો। નિયમો અને મર્યાદાઓ સાથે આચરણમાં આવતી એક સંયમાત્મક ક્રિયા કે ઉપાસનાને વ્રત કહી શકાય। આમ તો તેનો હેતુ આધ્યાત્મિક છે, પરંતુ તેની સાથે અનેક સામાજિક વૈજ્ઞાનિક શારીરિક ફાયદાઓ જોડાયેલા છે। અને આપણા દેશમાં તો આપણે આવા સમયાંતરે અનેક વ્રતોનું પાલન કરતા હોઈએ છીએ। આવા જ વર્ષ દરમિયાન આવતા વિવિધ વ્રતોની વાતો આજે સહિયર કાર્યક્રમમાં આપણે કરવાના છીએ। તો વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે સાંભળીએ સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત। વિષય છે

0: આપણા વ્રતો.
1: નમસ્કાર સોનલબેન.
2: નમસ્કાર
1: સોનલબેન. સૌપ્રથમ તો આપણે ત્યાં જે વ્રત થાય છે એનો મહિમા શું છે એ જાણવું ગમશે, અને સાથે સાથે આ વ્રત એટલે શું એ પણ જાણવું ગમશે.
2: ચોક્કસ. વ્રત એટલે શું? પહેલા આપણે વિચારીએ કે 21મી સદી છે અત્યારે. અત્યારે 21મી સદીમાં આધુનિકતાનો યુગ થઈ ગયો છે. આધુનિકતાનો યુગ એટલે કે રોકેટ, મોબાઈલ, ટીવી વગેરેનો યુગ, એની ગતિએ ચાલતો યુગ. પરંપરાઓ, રૂઢિઓ જે જૂના જમાનાની હતી તે બધી ભૂલાતી જાય છે, તે વિસરાતી જાય છે. આધુનિકતાનું મહત્વ વધતું જાય છે, પણ આધુનિકતાના સંશોધનોને કારણે આપણું આયુષ્ય પણ વધતું જાય છે. આયુષ્ય વધે પરંતુ વીતેલા યુગની વાતો વિસરાતી જાય, તે આપણને ખબર છે. અને આ વાતને આપણે આધુનિકતા માનતા હોય તો એ આધુનિકતા કેટલા અંશે યોગ્ય છે તે આપણે જાણવું જરૂરી છે. પણ આપણો દેશ એ આદિકાળથી પરંપરા સંસ્કૃતિનો દેશ રહેલો છે. તેમાં આજની તારીખે પણ આપણો સમાજ આપણી સંસ્કૃતિને વરેલો છે. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં જુદી જુદી પરંપરાગત રૂઢિઓનો મહત્વ રહેલું છે. તેમાં આપણી સ્ત્રીઓ, આપણી કન્યાઓ, આપણી બાળાઓ, નાની નાની બાળાઓ જે જુદી જુદી રૂઢિઓના જ્ઞાન વિશે મહત્વ ધરાવે છે. આધુનિકતા પ્રાધાન્યરૂપ બનતા આવી બાબતો સુલભ બનતી જાય છે. નવી પેઢીમાં મા બાપો બાળકોને ધીરે ધીરે આ બાબતોથી દૂર કરતા જાય છે. પરંતુ 10 વર્ષ પહેલા આપણે જોયું હતું કે વ્રતનું મહત્વ શું હતું. નાની બાળાઓને જીવનમાં કેવી રીતે રહેવું, કેવી રીતે સંયમ પાળવો, ધર્મ પાલન કેવી રીતે કરવું, નાની બાળાઓને કેવી રીતે વ્રત કરાવવા, કેવી રીતે નારી જીવન ઉપર અસર થાય, તે બધું તેમની મનોકામના કેવી રીતે પૂરી થાય તે શીખવાડવામાં આવતું. હવે આપણે તે બધું પુરાતન યુગમાં કન્યાઓ કે પરણિતાઓ જે વ્રત દ્વારા આ બધું જાળવે છે તે જાણવું જરૂરી છે. પરંતુ વ્રત એટલે શું તે પહેલા આપણે જાણવું પડશે ને.
1: ચોક્કસ.
2: તો વ્રત એટલે શું એવો વિચાર આપણા મનમાં ચોક્કસ આવશે. પુરાતન કાળથી વ્રતનું મહત્વ છે. આદિકાળથી ઋષિ મુનિઓ જે વ્રત કરતા તેનું મહત્વ ખૂબ જ હતું. પરંતુ આ વ્રત બાળાઓ અને સ્ત્રીઓએ કેવી રીતે ચાલુ કર્યું, તેના ઉપર કેવી રીતે આ વ્રતનો મહિમા છે તે આપણે જાણવું જરૂરી છે. પુરાતન કાળમાં દેવાદિદેવ મહાદેવ પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ ખૂબ જ મોટું વ્રત કર્યું હતું. તેમણે 3 દિવસ ભૂખ્યા રહીને વ્રત કર્યું હતું. પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત કર્યું હતું. ત્યારથી આ બાળાઓ માટે વ્રતનો મહિમા અપરંપાર છે. એટલે કે આ વ્રત ત્યારથી જાણીતું છે. તો વ્રત એટલે કે સંયમ રાખવો, ભૂખ્યા રહેવું, તપ કરવું, પરંપરાગત રૂઢિઓનું પાલન કરવું, તે બધું ખૂબ જ જરૂરી છે. જે તમે વ્રત કરો તેનું પાલન કરવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ, નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે સંયમનું મહત્વ પણ ઘણું જ છે. પહેલાના સમયમાં બાળાઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, તેમને જ્યારે દુધિયા દાંત આવતા એટલે એમ કહેવાતું કે કવિ બોટાદ કરે કહ્યું છે કે દુધિયા દાંત ને આપવા આણા, એટલે કે દુધિયા દાંત ફૂટી ન નીકળે ત્યાં તો છોકરીઓને આણા આપવામાં પડે છે. એટલે કે નાની ઉંમરમાં બાળાને ઘોડિયા લગ્ન કહેવાય એમ લગ્ન કરી દેવામાં આવતા. તેથી નાની ઉંમરમાં છોકરીઓને સમજાવવામાં આવતું કે વ્રત કેવી રીતે કરવા, સાસરામાં જઈને બાળાઓને મુશ્કેલી ન પડે તે માટે સંયમ, નિયમ, ધર્મ નું પાલન કરવું પડતું.
1: એટલે આપણે એવું કહી શકીએ સોનલબેન કે વ્રતો છે એને આપણે જુદી જુદી શ્રેણીમાં મૂકી શકીએ.
2: હા બરાબર.
1: જુદા જુદા લોકો અથવા તો એમ કહીએ કે જુદી જુદી ઉંમરના લોકો વ્રત કરતા હોય છે. તમે જે હમણાં વ્રતનો મહિમાની વાત કરી એમાં બાળાઓની વાત આવી, તો નાની બાળાઓ કેવા પ્રકારના વ્રત કરતી હતી અથવા અત્યારે પણ નાની બાળાઓમાં કેવા વ્રત જોવા મળે છે એના વિશે થોડું જણાવો.
2: હા ચોક્કસ. શાસ્ત્રમાં પહેલાના સમયમાં જે બાળાઓને વ્રત કરાવવામાં આવતા તે ધર્મના પાલન માટે કરાવવામાં આવતા, નિયમનું પાલન. તો આ નાની બાળાઓના વ્રત ક્યારથી ચાલુ થયા? તો કે જ્યારે પાર્વતી દેવીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું ત્યારથી એ વ્રત કહેવાય છે ગૌરી વ્રત. અને ત્યારથી જ નાની બાળાઓના વ્રત ચાલુ થયા. એ ગૌરી

0: વ્રત નહીં પણ નાની બાળાઓ માટે તો ઘણા બધા વ્રતો છે, તેમાં આપણા વિક્રમ સંવત પંચાંગ પ્રમાણે તો કારતક માસ થી આસો માસ સુધીમાં ઘણા બધા વ્રત આવે છે. એમાં નાની બાળાઓ માટે તો પોષી પૂનમ છે, ગૌરી વ્રત છે, ફૂલ કાજળી છે, પછી બહેનો ભાઈ માટે વ્રત કરે છે, વીર પસલી છે, એવા બધા ઘણા બધા વ્રતો આવી જાય છે. એટલે નાની બાળાઓ માટે તો આપણે ઘણા બધા વ્રતો વિશે કહી શકીએ.
1: આ બધા વ્રતો વિશે થોડી વિગતવાર માહિતી પણ આપો.
0: હા, આપણે કારતક માસ થી આસો માસ સુધીમાં નાની બાળાઓ માટે તો ખૂબ જ વ્રત આવે છે. સૌ પહેલા તો આવે છે પોષ મહિનો. હવે પોષ મહિનામાં આપણે વિચારીએ તો પોષી પૂનમ આવે છે. હવે એમાં તો નાની બાળાઓ પૂનમમાં તો ખૂબ ખૂબ એમ કે પોષી પૂનમ આવી એમ કરીને હરખાઈ જાય છે, અને તે દિવસે આખો દિવસ અપાસ કરે છે, અને રાતે ભાખરી અને ગોળ ખાય છે. ભાખરીમાં કાણું પાડી નાનું અને ચાંદા મામાને જોઈ, અને પછી તે બોલે છે કે ભાઈની બેન જમે કે રમે. આ વ્રત ભાઈ માટે કરે છે. એટલે ત્યારે ભાઈ પોતાના બેન પાસે ઉભો રહે છે અને તે વસ્તુ આપે છે રમવા માટે. એટલે બેન એટલી ખુશ હોય છે કે મારે ભાઈએ મને કઈક રમત માટે આપ્યું, અને પછી તે જમવા બેસે છે. એટલે આખો દિવસ ભાઈ બેન પોતે સાથે રહે છે અને પોષી પૂનમ વ્રત કરે છે.
1: ખુબ સરસ. અને એવી જ રીતે ફૂલકાજળીનું વ્રત પણ નાની બાળાઓ કરતી જોવા મળે છે.
0: ફૂલકાજળીનું વ્રત પોતાને સારો પતિ મળે તેની માટે નાનપણથી બાળાઓને કરાવવામાં આવે છે. ફૂલકાજળી એટલે કે આખો દિવસ બાળાઓ સરસ તૈયાર થઈને ફરે છે અને ફૂલ સૂંઘે છે. આખો દિવસ સ્કૂલે જાય કે ક્યાંય પણ ફરવા જાય તો હાથમાં ફૂલ લઈને ફરતી હોય છે અને ફૂલ સૂંઘ્યા કરતી હોય છે. એટલે એમાં એ બાળાઓ એટલી રાજી થઈ જાય કે આજે મારે ફૂલકાજળીનું વ્રત છે, આજે મારે ફૂલકાજળી. અને સ્કૂલમાં પણ ફ્રી ડ્રેસ પહેરીને જાય છે બાળાઓ, અને પછી સાંજે 4 વાગ્યા પછી બાળાઓ મોળો ફરાળ કરે છે. એટલે ત્યારે એ ફૂલકાજળીના વ્રતમાં સારો પતિ મળે એટલે નાની બાળાઓને તો શું ખબર પડે, પણ એના મા બાપ કે ના તારે આ વ્રત કરવાનું છે, એટલે હોંશે હોંશે આ વ્રત કરે છે.
1: અને આપણે એમ પણ કહીએ ને કે આવા વ્રત આવે તો આપણી જે રોજિંદી જીવન પદ્ધતિ હોય, જીવનશૈલી હોય, એમાંથી આપણને થોડો કંઈક ચેન્જ પણ મળે છે.
0: હા, બરોબર છે, એમાં ચેન્જ મળે છે.
1: અને સોનલબેન, જેમ શરૂઆતમાં તમે વાત કરી એ રીતે કે એક વ્રત છે ગૌરી વ્રત, કે જે શંકરને પામવા માટે પાર્વતીજીએ કર્યું હતું, અને એનું મહત્વ તો આજે પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં તો ખૂબ મોટા પ્રમાણમાં બાળાઓ કન્યાઓ છે આ વ્રત કરતી હોય છે, એના વિશે થોડી વાત કરશો?
0: હા, ગૌરી વ્રત તો બાળાઓ કરતી હોય છે કે સારો પતિ મેળવવા માટે, અને નાની બાળાઓ જયા પાર્વતી વ્રત મોળાકત એમ કહેવાય છે આ ગૌરી વ્રતને. એમાં 5 દિવસનું વ્રત હોય છે. તેમાં પહેલા શરૂઆતમાં આગલા 2 દિવસ પહેલા જવારા ઉગાડે, અને નાની બાળાઓ આમ નાના નાના કુંડામાં ખૂબ ખૂબ ઘઉંના જવારા લઈને ફરતી હોય કે મારે આજે વ્રત આવે છે એટલે મારે જવારા ઉગાડવાના છે. અને પછી પહેલા દિવસે તે પૂજા કરવા જાય, શંકર ભગવાનને ફળ ચડાવે, ફૂલ ચડાવે, અબીલ ગુલાલ કંકુથી પૂજા કરે. એવી રીતે 5 દિવસ નાની બાળાઓ પૂજા કરે, અને એ પણ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં નાની બાળાઓને કહેશે આજે તમારે આગળથી કહી દેશે તમારે વ્રત છે તો તમે ફ્રી ડ્રેસમાં આવજો, તમે વહેલા વયા જાજો, તમે નાસ્તામાં પણ કહેશે કે ના ના તમે ફ્રૂટ નહીં જે લઈ આવશો એ ચાલશે. એવી રીતે નાની બાળાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે આ વ્રત માટે. 5 દિવસનો હોશ હોય છે બાળાઓને કે અમારે ગાર્ડનમાં ફરવા જવાનું, સાંજે સાંજે અમારે એમ કે બહાર જવાનું. અને પછી જયારે 5મો દિવસ આવે જયારે છોકરીઓ મોળું ખાવાનું હોય છે, એમાં મોળો ફરાળ હોય એટલે મોળી વેફર ને ફ્રૂટ ને દૂધ ને રોટલી ને એવું બધું ખાય છે. પણ જયારે છેલ્લા દિવસો આવે ત્યારે બાળાઓ કંટાળી જાય છે મોળું ખાઈ ખાઈને. પણ આમ આવે મજા છોકરાઓને તો, નાની બાળાઓને તો આવું જુદું જુદું ખાવા મળે એટલે ખૂબ મજા આવે. પછી 5મા દિવસે 5 દિવસ પૂરા થાય પછી જાગરણ હોય છે, અને જાગરણમાં તો એટલા રાજી રાજી હોય એ છોકરીઓ કે મને તો આજે જાગરણ છે, આજે મારે જાગરણ છે, રાત આખી જાગરણ કરતા હોય છે. એ જાગરણમાં તમે જો એ મજાના બધા રમે ને અંતાક્ષરીઓ રમે ને
1: શેરીમાં
0: જુદી રમતો રમે ને એ મજા કરે, બગીચામાં ફરવા જાય ને આમ બધા કુટુંબ ભેગા થાય છોકરીઓને જાગરણ કરાવવા માટે. અને પછી 6ઠા દિવસે બધે પારણું કરાવવા જાય એમ કે ના આજે મારે ઓલાના ઘરે પારણું છે, આના ઘરે પારણું છે, ગોયણી છો એમ કરીને

0: 5 દિવસ વ્રત નું ઉજવણું કરે છે. ગૌરી વ્રત નું તો ખુબ મહત્વ છે. જો જૂના જમાના થી ગૌરી વ્રત નું મહત્વ થતું આવ્યું છે, અત્યારે પણ તે મહત્વ ચાલુ જ રહ્યું છે.
1: સોનલબેન, ગૌરી વ્રત સાથે જોડાયેલા કોઈ ગીત કે એવું કઈ છે?
0: હા, ગૌરી વ્રત સાથે જૂના જમાનામાં જે ગીત હતું, નાની નાની બાળાઓ જે જાય પૂજા કરવા ત્યારે એ બોલતી હોય પૂજા કરતા કરતા, હે ગોરમાનોવર કેસરીઓને નદીએ નાવા જાય, મારી ગોરમા ગોરમાનોવર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમા, એમ કરતા કરતા બાળાઓ પૂજા કરતી હોય છે.
1: વાહ, ખુબ સરસ વર્ણન તમે કર્યું. અમને અત્યારે એવું લાગે છે કે બધી બહેનો છે એને પણ આ દ્રશ્યો દેખાતા હશે, એમણે પણ બાળપણમાં આ વ્રત કર્યા હશે.
0: બધાએ કર્યા જ હોય તો.
1: હા, તો હવે કન્યાઓની વાત કરી, એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ માટેના પણ કેટલાક વ્રતો આપણા સમાજમાં આપણે જોઈએ છીએ, એ કયા કયા હોય છે?
0: પરિણીતા સ્ત્રીઓ માટે તો ઘણા બધા વ્રતો છે. પરિણીતા સ્ત્રીઓ તો પોતાના પતિ માટે, પોતાના બાળકો માટે ખૂબ જ વ્રત કરતી હોય છે. એની માટે તો આપણે કઈ કેવું જ ન પડે. તમે જુઓ તો દરેક મહિનામાં એક એક વ્રત તો એની માટે હોય જ છે.
1: એટલે કદાચ એવું બને કે 15-20 દિવસો જો વ્રત વિનાના જાય છે તો નથી
0: ગમતું એવું છે. પરિણીતા માટે તો તમે જુઓ તો એવ્રતજી વ્રત છે, દિવાસો છે, પછી આવે છે પરસોત્તમ મહિનામાં વ્રત કરે છે, નોરતાના વ્રતો કરે છે, શ્રાવણ મહિનો છે, ઘણા બધા વ્રતો છે. બાળકો માટે તે સાતમ કરે છે, ટાઢી સાતમ કહેવાય, એ બધી વ્રત.
1: બોળચોથ
0: કરે છે. પરિણીતા માટે તો આપણે ઘણા ઘણા એટલા વ્રતો છે એવું છે.
1: અને અમને એ બધા વ્રતો વિશે જાણવું ગમશે, એટલે તમે અમને એ બધા વ્રતો વિશે થોડી થોડી માહિતી આપો.
0: પરિણીતાને તો પોતાના બધા પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે બાળકો, ઘરમાં જે વડીલો
1: પણ બાળપણમાં આ વ્રત કર્યા હશે,
0: બધાએ કર્યા જ હોય તો.
1: તો હવે કન્યાઓની વાત કરી, એવી જ રીતે પરિણીત સ્ત્રીઓ માટેના પણ કેટલાક વ્રતો આપણા સમાજમાં આપણે જોઈએ છીએ, એ કયા કયા હોય છે?
0: પરિણીતા સ્ત્રીઓ માટે તો ઘણા બધા વ્રતો છે. પરિણીતા સ્ત્રીઓ તો પોતાના પતિ માટે, પોતાના બાળકો માટે ખૂબ જ વ્રત કરતી હોય છે. એની માટે તો આપણે કઈ કેવું જ ન પડે. તમે જુઓ તો દરેક મહિનામાં એક એક વ્રત તો એની માટે હોય જ છે.
1: એટલે કદાચ એવું બને કે 15-20 દિવસો જો વ્રત વિનાના જાય છે
0: તો નથી ગમતું એવું છે. પરિણીતા માટે તો તમે જુઓ તો એવ્રતજી વ્રત છે, દિવાસો છે, પછી આવે છે પરસોત્તમ મહિનામાં વ્રત કરે છે, નોરતાના વ્રતો કરે છે, શ્રાવણ મહિનો છે, ઘણા બધા વ્રતો છે. બાળકો માટે તે સાતમ કરે છે, ટાઢી સાતમ કહેવાય, એ બધી વ્રત.
1: બોળચોથ
0: કરે છે. પરિણીતા માટે તો આપણે ઘણા ઘણા એટલા વ્રતો છે એવું છે.
1: અને અમને એ બધા વ્રતો વિશે જાણવું ગમશે, એટલે તમે અમને એ બધા વ્રતો વિશે થોડી થોડી માહિતી આપો.
0: પરિણીતાને તો પોતાના બધા પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે, એટલે બાળકો, ઘરમાં જે વડીલો

0: એ વ્રત જી વ્રત ગણો તો એ તે પોતાના બાળકો માટે કરે છે. એ વ્રત એવું છે કે એમાં તમારે 2 રાત જાગવાનું અને એ બપોરે પણ નહીં સુવાનું અને ઉપવાસ કરવાનો, 2 દિવસનો ઉપવાસ હોય છે. દિવાસો કહે છે બધા અને એ વ્રત જીવ્રત પણ કહે છે. તો દિવાસો એટલે 100 પરબનો માસો, એટલે ત્યારથી જ પછી બધા વ્રત ચાલુ થાય છે. તેમાં પોતે સવારથી ભૂખી રહી, રાતે ભૂખી રહે છે, પાછું મોડું કઈ ફ્રૂટ કે એવું ખાય છે, તે રાત આખી ઉજાગરો કરે છે, જાગરણ હોય છે. બીજે દિવસે પણ બપોરે નહીં સુવાનું, રાતે પાછું જાગવાનું, એવી રીતે 2 દિવસના એકટાણા અને જાગરણ તેવી રીતે કરી અને પોતે કષ્ટ વેઠી અને બાળકો માટે વ્રત કરે છે કે પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે, આયુષ્ય વધે. પછી તમે જો તો સ્ત્રીઓ પોતે શ્રાવણ મહિનાના સોમવાર કરતી હોય છે, સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને બધા જુદા જુદા સોમવારો કરતી હોય છે. અને શ્રાવણ મહિનામાં બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, સાતમ એવા તહેવારો આવે છે. તો એમાં બોળચોથમાં શું કરે છે? તો બોળચોથમાં સ્ત્રીઓ પોતાના બાળક માટે મગ અને રોટલો, મગ અને રોટલો જૂના જમાનાથી આ ચાલતું આવ્યું છે કે મગ અને રોટલો. તમે સાંભળ્યો તો ગાય વાછરડાની જે હતી વાર્તા, તે ઉપરથી આ વ્રત આવ્યું છે કે સાસુએ વહુનું રાંધેલું ખાવું નહીં, પોતે પોતાની હાથે મગ રોટલો બનાવીને ખાય છે. અને પછી ગાયનું પૂજન કરે છે, ગાય વાછરડું બંનેનું પૂજન કરે છે, કંકુથી નાગલો બનાવી પૂજા કરે છે ગાયની, અને ગાયને બાજરો અથવા મગ ખવડાવી અને ગાયની પૂજા કરે છે. એટલે આ રીતે બોળચોથનું વ્રત પણ બહુ અઘરું છે. પછી આવે છે નાગપાંચમ. નાગપાંચમ એ પોતાના ઘરના સારા માટે, કુટુંબના સારા માટે આ નાગપાંચમ કરવામાં આવે છે. નાગ બનાવી અને ચિત્રક કરી નાગનું, અને નાગને પાણી હારે પૂજા ચોટાડી અને દીવો અગરબત્તી કરી તેની પૂજા કરે છે. અને પછી તે દિવસે ઠંડુ ખાવાનું હોય છે, તે દિવસે ચણાની દાળ નું ઢોકળું અથવા તો મગજ કે એવું ઠંડુ જ ખાવાનું હોય છે. તે દિવસે ચા પણ નથી પીતા. એટલે આ વ્રત તો સ્ત્રીઓ માટે તો ખૂબ જ અઘરું છે, કારણ કે તેમને આખો દિવસ પ્રવૃત્તિમાં રહેવાનું હોય છે, કામ કરવાનું હોય છે. ઠંડુ ખાવું, ચા ન પીવી, તેમને માટે તો ખૂબ જ અઘરું છે. પછી આવે છે સાતમ, રાંધણ છઠ. સાતમ, સાતમ એટલે ઓહો, સાતમ એટલે તો કેવી તૈયારી. આગલે દિવસે રાંધણ છઠ એટલે તો આમ સવારથી સ્ત્રીઓ રસોડામાં જ હોય, આમ બહાર નીકળી ન શકે કે ના કાલે સાતમ છે. પેલાના જમાના તો માં તો એવું હતું, સાતમ એટલે થેપલા, ખાલી થેપલા જ ખાવાના, ઠંડા થેપલા ખાવાનું મહત્વ હતું. પણ અત્યારે આ ફાસ્ટ ફૂડ નો જમાનો છે, એટલે શું કે દહી વડા ને પાણીપુરી ને મેંદુ વડા ને બધું કરી રાખે, થેપલાનું મહત્વ ઘટી ગયું છે. હવે અત્યારે થેપલા તો એક સાઈડ રહી ગયા છે, જેને આ બધી ફાસ્ટ ફૂડ ન ભાવે એ લોકો માટે થેપલા હોય, બાકી તો ફાસ્ટ ફૂડ નો જ થઈ ગયો છે જમાનો. કારણ કે છોકરાઓને ઠંડુ ખવડાવવાનું હોય હારોહાર, તો પછી એ લોકોને તો થેપલા ભાવે નહીં, એટલે ફાસ્ટ ફૂડ ના જમાના પ્રમાણે રહેવું પડે. એટલે સવારથી સ્ત્રીઓ રાંધણ છઠના દિવસે રસોડામાં હોય છે. પછી સાંજે જયારે રસોડાનું કામ પૂરું થાય છે ત્યારે ગેસ ને ઠારવાનો હોય છે, એટલે કે ચૂલો ઠારે અને એને પૂજા કરે છે. મગ, સોપારી, નાગલો ચડાવી, ચુંદડી ચડાવી અને પૂજા કરે છે. એટલે સ્ત્રીઓ, આપણે અત્યારે ઘણી પણ સ્ત્રીઓ તો એટલું જાણે છે વ્રત વિશે અને એને કરવું પડે છે અને કરે છે. પરંપરાગત રૂઢિઓથી આ ચાલતું આવ્યું છે કે આ વ્રત કરવાનું જ છે. તેઓ કોઈ દિવસ છકાયા વિના પણ આ વ્રત કરે જ છે. અને બીજે દિવસે સાતમે શીતળા માતાની પૂજા હોય છે, એટલે તે દિવસે તો લોકો શીતળાના મંદિરે જાય છે અને બાળક માટે પૂજા કરે છે. શીતળા માતાને નૈણ ચડાવે, બાળકને કોઈ પણ જાતની આંખની તકલીફ ન થાય, કોઈ પણ જાતના રોગ ન થાય, કુલેર ધરાવે છે, એ બધી પૂજા કરે છે. અને પછી ઠંડુ ખાય છે અને એ સાંજ પડે બધા ફરવા નીકળી જાય છે. અને રાજકોટમાં તો મેળો, અરે સાતમ આઠમ નો મેળો જામ્યો હોય, એટલે લોકો એ કોક તો એવા હોય છે લોકો કે ઠંડુ લઈને મેળામાં વયા જાય, બહાર ફરવા વયા જાય, એટલે ત્યાં જઈને ઠંડુ ખાય છે. અને બીજે દિવસે આઠમ, ગોકુળ અષ્ટમી, એટલે સાતમ આઠમ નો મહિમા તો ખૂબ જ છે.
1: સોનલબેન, આપણે જે વ્રતોની વાત કરી રહ્યા છીએ તો મને એક વિચાર આવે છે કે આપણે ત્યાં અધિક માસ આવે છે જેને આપણે પુરુષોત્તમ મહિનો તરીકે ઓળખીએ છીએ, બરાબર?
0: હા, પરસો
1: તો એની સાથે પણ કઈક વ્રતો જોડાયેલા હશે.
0: હા ચોક્કસ.

0: પરસોત્તમ મહિનો દર 3 વર્ષે આવે છે. પરસોત્તમ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે, તેનું મહત્વ ખૂબ જ છે. પરસોત્તમ મહિનો એટલે અધિક માસ કહેવાય છે, કારણ કે તે 3 વર્ષે આવે છે એટલે અધિક મહિનો કહેવાય, વધારે મહિનો કહેવાય. એટલે આ વર્ષે આપણે વિચારીએ તો જેઠ મહિનામાં પરસોત્તમ મહિનો છે, એટલે જેઠ મહિના 2 આવશે, તેમાં જે પહેલો જેઠ મહિનો આવશે તે પરસોત્તમ કહેવાશે અને બીજો જે આવશે તે જેઠની જ કહેવાશે. અને આ પરસોત્તમ મહિનાનું તો ખૂબ જ મહત્વ છે, તેમાં ધર્મની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. પરસોત્તમ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રી કૃષ્ણની કથા, શ્રી કૃષ્ણના પાઠ, તુલસીની પૂજા વગેરે વગેરે પાઠ કરતા હોય છે. પરસોત્તમ મહિનામાં લોકો એકટાણા કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે. અધિક માસ, નામ એવું છે અધિક માસ, પણ અધિક ખાવાનું નહીં, એકટાણા કરવાના. એટલે શું કે સ્વાસ્થ્ય માટે પણ પરસોત્તમ મહિનો ખૂબ જ સારો છે. તેમાં આપણે જે આ બધું અમુક જે ફાસ્ટફૂડ છે, પછી લસણ ડુંગળી છે, આપણને નડતા છે વાયુ કરે એવા વસ્તુ નહીં ખાવાની, અને જે સારી આપણને નડતરરૂપ ન હોય તેવી વસ્તુ ખાઓ તમે. અને રોજ મંદિરે જાઓ પરસોત્તમ મહિનામાં. એ લોકો, સ્ત્રીઓ સવારે વહેલી ફ્રી થઈ અને એ નીચે બધા ભેગા થાય અને ગોરની પૂજા કરે છે, અને એ ગોરની પૂજા કરે, પછી વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે, યમુનાષ્ટક બોલે, જુદા જુદા પાઠ કરે છે, પરસોત્તમ માસની કથા વાંચે છે, ઘરે ઘરે પરસોત્તમ માસની કથા સ્ત્રીઓ ભેગી થઈને વાંચે છે. અને એ તમારે પરસોત્તમ મહિનો તો એટલે શું આમ ઉત્સવ હોય છે, એમાં પણ બધા પંથના લોકો પરસોત્તમ મહિનાનું મહત્વ સમજે છે અને એકટાણા કરે છે. પરસોત્તમ મહિનાના એકટાણા સ્ત્રીઓ, પુરુષો બધા કરે છે. પરસોત્તમ મહિનામાં સ્ત્રીઓ એ બધી ભેગી થઈને નદીએ નાહવા જાય છે. અમુક મંદિરોમાં પરસોત્તમની મૂર્તિ મૂકેલી હોય છે, તેથી સ્ત્રીઓ તેની પ્રદક્ષિણા કરે છે, 108 પ્રદક્ષિણા કરે, જેનાથી આપણને આખા વર્ષનું પુણ્ય મળે છે. પરસોત્તમ મહિનાનું ખૂબ જ મહત્વ છે.
1: સોનલબેન, જુદા જુદા વ્રતોની તો ખૂબ સરસ માહિતી તમારી પાસેથી મળી, પણ એક એ પણ જાણવાની ઈચ્છા થાય કે આપણા વ્રતને આપણા શરીર સાથે, આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ ખરો?
0: ચોક્કસ, વ્રતને સ્વાસ્થ્ય સાથે તો ઘણો જ સંબંધ છે, તેની માટે તો વ્રત કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય અંગે આપણે ધ્યાન રાખવું હોય તો વ્રતના નિયમો પાળવા જ પડે, કારણ કે અત્યારના જમાનામાં, અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં અત્યારના રોગો એટલા વધતા જાય છે કે વ્રતનું પાલન કરવું જરૂરી છે.
1: બરોબર.
0: અત્યારે ડાયાબિટીસ, બીપી વગેરે રોગો હોય છે, જેમાં આપણે વ્રત કરશું તો, વ્રતથી ઉપવાસ એકટાણા કરશું તો એમાં આપણને રોગચાળો થશે નહીં. અને તમે જ્યાં જોશો ત્યાં લારી એ લોકો એ ઉભા હોય છે, બહારનું ખાતા હોય છે. જો વ્રતના નિયમો પાળશું તો આપણે સ્વાસ્થ્ય આપણું સારું રહેશે. એટલે કે જો વ્રતમાં આપણે એકટાણા કરશું, આ પરસોત્તમ મહિનો છે એમાં બધા એકટાણા કરે છે, લસણ ડુંગળી ન ખાય, તો લસણ ડુંગળી તમે મહિનો નહીં ખાવ તો તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. એટલા માટે વ્રતને ને સ્વાસ્થ્યને ઘણું બધું સારું સંતુલન છે, કારણ કે વ્રત, ઉપવાસ, એકટાણા એ શેની માટે છે? અઠવાડિયામાં એક વાર તમે મોડું ખાશો તો એ તમારું વ્રત કહેવાશે. અને કા ઉપવાસ કરશો, આયુર્વેદમાં કહે જ છે કે તમે અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરો તો તમને એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અથવા તમે મોડું ખાવ, કે આ નિયમ રાખો કે અઠવાડિયામાં એક દિવસ મારે નથી ખાવું, મોડું ખાઈશ, તો એ તમારું એક જાતનું વ્રત જ છે અને એનાથી સ્વાસ્થ્યનો સુધારો થશે તમારે.
1: વાહ, ખૂબ સરસ. ઘણા બધા વ્રતો વિશેની અવનવી વાતો સોનલબેન તમારી પાસેથી અમને જાણવા મળી. આમ તો વ્રત વિશે બધી બહેનો જાણતી જ હોય છે, પણ એક સાથે બેસીને આટલા બધા વ્રતો વિશેની માહિતી મેળવવી એ ખરેખર એક આનંદભરી વાત છે. તો કાર્યક્રમમાં હાજર રહી અને વ્રતોની આવી સરસ વાતો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વ્રતો એ વિશે સોનલબેન માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત. ખરેખર જો આમાંથી યથાશક્તિ વ્રતો કરવામાં આવે તો આપણો

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો સારું થાય જ છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણી ઉન્નતિ થાય છે. તો ચાલો આવું જ એક એકાદશી પર્વનું ભજન આપણે આ નિમિત્તે સાંભળીએ.

આ ભક્તિભાવપૂર્ણ ભજન આપને ચોક્કસ પસંદ પડ્યું હશે. તો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો આ સાથે જ કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

જીતેન્દ્ર મુંદવાની આપ સાંભળી રહ્યા હતા રચનાથી નિરંજન યાજ્ઞિકની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ત્રણેય ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારની તકો ઉભી કરવાના પગલાં પર ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચાઓમાં શાસન, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ભાગીદારી સહિતના મુખ્ય મુદ્દાઓના યોગ્ય અમલીકરણ માટે રોડમેપ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અને સરકાર તેમના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને સમૃદ્ધિની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના જેવી પહેલો માત્ર ખેડૂતોની આવકને જ નહીં પણ કૃષિને સશક્ત બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને ખેતી માટે સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાર્ડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ખેતી અને અન્ય આવશ્યક જરૂરિયાતો માટે ખૂબ જ ઓછા વ્યાજદરે સરળ લોન પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકારની સીડ ટુ માર્કેટ પહેલ પાકના વાજબી ભાવો સુનિશ્ચિત કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. શ્રી મોદીએ કહ્યું છે કે સરકારે દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2A ને

0: કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી કનેક્ટિવિટી મજબૂત બનશે. તેનાથી એરપોર્ટ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વધુ સુવિધાજનક બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ વિસ્તરણથી ભીડ ઓછી થશે, રોજગારીની તકો ઊભી થશે અને ટકાઉ શહેરી વિકાસમાં ફાળો મળશે. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકાર પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી છે. નાણાં મંત્રાલયે એક સૂચના દ્વારા 22, 25, 27 અને 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું કે હવે આ ચાર ઇંધણ શ્રેણીઓ પર એક્સાઇઝ ડ્યુટી શૂન્ય રહેશે, જેનો ઉદ્દેશ ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને મજબૂત બનાવવાનો અને આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવાનો, કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલની માંગ વધારવાનો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને રાજીનામા પત્ર મોકલ્યો હતો. અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે અને સુષ્મિતા દેવે રાજ્યસભા અને પક્ષ બંનેમાંથી રાજીનામું આપ્યું હતું. ભારતમાં બનેલ પ્રથમ એરબસ C-295 ગુજરાતના વડોદરાથી તેની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ અંગે ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ફક્ત આકાશમાં ઉડતું વિમાન નથી, તે એરોસ્પેસ ઉત્પાદનમાં દેશની વધતી જતી ક્ષમતાઓને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે એરબસ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, ભારતીય વાયુસેના અને તમામ ઇજનેરો, ટેકનિશિયનો અને કામદારોને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને બલ્ગેરિયાના સંબંધો મજબૂત અને સ્થિર છે. તેમણે બલ્ગેરિયાના વિદેશમંત્રીને મળ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે મુલાકાત દરમિયાન ભારત અને બલ્ગેરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ભાગીદારી અને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિ માટે મજબૂત રાષ્ટ્રો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરાઈ હતી. ડોક્ટર જયશંકરે આર્થિક સુરક્ષા, વિક્ષેપોના તાજેતરના અનુભવો અને આતંકવાદના વધતા જોખમ અંગે ભારતના સ્પષ્ટ વલણ પર ભાર મૂક્યો હતો.
1: ભારત કા માનના હૈ કે યે દૌર યુદ્ધ કા નહી હૈ ઓર સંઘર્ષો કા એકમાત્ર સમાધાન બાતચીત તથા કૂટનીતિ હૈ. જબ બાત આર્થિક જોખિમો કી આતી હૈ તો ઇસસે નિપટને કા તરીકા મજબૂત આપૂર્તિ શૃંખલા ઓર અધિક વિવિધતા હૈ ઓર યે સુનિશ્ચિત કરના આવશ્યક હૈ કે સમુદ્રી વ્યાપાર મે કોઈ રૂકાવટ ના આયે. સાથ હી આતંકવાદ કે મામલે મે દુનિયા કો શૂન્ય સહિષ્ણુતા કી નીતિ પર સ્પષ્ટ રૂખ અપનાના હોગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકાના મિસાઇલ હુમલા દરમિયાન ગુમ થયેલા 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે 2 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવતા આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી સોનોવાલે સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાતરી આપી કે મૃતકોના નજીકના સંબંધીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે અધિકારીઓને બચાવેલા ક્રૂ સભ્યોને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા અને મૃતકોના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતે 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં એકીકૃત કરીને વ્યાપક શ્રમ સુધારા હાથ ધર્યા છે, જેથી તેનું પાલન સરળ બને. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ ગઈકાલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના પૂર્ણ સત્રમાં સંબોધન કરતા આમ જણાવ્યું હતું. તેમણે ઝડપથી વિકસતા વૈશ્વિક પરિવર્તનો વચ્ચે સામાજિક ન્યાય અને યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના સતત નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ અને ઈ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ભારતની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ ખાતે 20 kW FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. જયપુરમાં આકાશવાણી પરિસરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સરહદી વિસ્તારોમાં સંદેશા વ્યવહારને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું.

0: વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહી છે. વિશ્વભરમાં આ ટુર્નામેન્ટને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેક્સિકો સિટીના ઐતિહાસિક એસ્ટાડિયો એસ્ટેકામાં ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે વર્લ્ડ કપ શરૂ થશે. ઉદઘાટન મેચમાં મેક્સિકો ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી.
1: फीफा विश्व कप का यह अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीमें भाग ले रही हैं. पहले के संस्करणों में 32 टीमें शामिल होती थी. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. अन्य 45 टीमों ने 2 वर्ष लंबे क्वालिफाइंग अभियान के जरिए जगह बनाई है. टूर्नामेंट में 12 ग्रुप है. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष 2 टीमें सीधे नॉकआउट चरण में प्रवेश करेंगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मैं चिराग झा.
0: અમેરિકાએ ઇરાની લક્ષ્ય પર લશ્કરી હુમલાઓનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે, જેના કારણે ઇરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને અને અમેરિકી દળોના પ્રાદેશિક ઠેકાણાઓ પર વળતા હુમલા શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સતત બીજા દિવસે સ્વબચાવ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં ઇરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્થાપનો, સંદેશાવ્યવહાર માળખા અને દેખરેખ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. પ્રધાનમંત્રીએ કહ્યું ખેડૂતોનું કલ્યાણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક. સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કેટલાક પ્રકારો પર એક્સાઇઝ ડ્યુટી માફ કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિકબેરેકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઓમાનમાં ભારતીય જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં 3 ભારતીય નાવિકોના મૃત્યુની પુષ્ટિ કરી. અને વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપનો આજે રાત્રે 12:30 વાગ્યાથી પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇનસ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલ અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલ ઇનસ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી હતી. ખોરાજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ માપન પ્રણાલીઓ, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટે કેલિબ્રેશન સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરૂષોની પ્રતિમાની સાફસફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી.
1: સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે. 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનું આ અભિયાન છે. એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે.
0: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ઉનાઈ માતા મંદિરે, જ્યારે સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ કમિશનરથી લઈને પીઆઈ સુધીના અધિકારીઓને દરરોજ 2 કલાક ફરજિયાત નાગરિકોને જ સાંભળવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આદેશ કર્યો છે. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા પણ સૂચના અપાઈ છે. આ નવીન વ્યવસ્થા અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરરોજ 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક

0: સાંભળી લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે. રાજ્યમાં એક મહિનાની રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ અંતર્ગત હેલ્મેટ નિયમભંગ કરનાર 5,123 સરકારી અધિકારી કર્મચારીઓ પાસેથી 16,58,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં નિયમભંગ કરનાર કુલ 1,88,000થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને 5,21,00,000 રૂપિયાનો દંડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં અમૂલ્ય જીવન બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સભ્યતા કેળવવા માટે સમગ્ર રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારમાં નવો બ્રિજ બનશે, જેનાથી વર્ષોથી બેટ વિસ્તારમાં અને ચારે તરફ પાણીમાં રહેતા લોકોની તકલીફોનો અંત આવશે. સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી 32 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થશે, જેનાથી 1100 પરિવારને લાભ મળશે તેમ શ્રી ડિંડોરે જણાવ્યું હતું.
1: અવર જવર માટેનું જે બ્રિજ નહોતો, રાજ્ય સરકાર મને રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો અને કામ એનું ચાલુ થયું. આજે ના પ્રગતિ પથ અંતર્ગત અમે કામને આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે બે જેને તૈયાર કર્યા છે અમારા એજન્સી વાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાતે માટે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમારા આવા અછાત વિસ્તારમાં આ બે ક્વોટર તો ત્યાં આટલા વર્ષો પછી આ માધબર રકમ લગભગ આપણા અંદાજિત જે છે 32 કરોડ જેટલી રકમ આ બ્રિજ માટે આપી છે.
0: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર નાની મોલડી નજીક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ટેન્કર સહિત 2 વાહનો, 8,330 કિલો કેમિકલ, 2 મોબાઇલ સહિત કુલ 45,98,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3 શખ્સની શોધખોળ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર લિંક મોકલી આરોપીઓએ 4 અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 7,87,000થી વધુ રૂપિયા ઉપાડી લીધા છે, જે અંગેની ફરિયાદ ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક કરણ જોશી. રાજ્યભરમાં સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે આગામી 14 જૂન સુધી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દૂધિયા અને ટોબર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જે અન્વયે ગ્રામ પંચાયત અને સ્થાનિકોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતની આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચ તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સંબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી. જૂન માસથી દરિયો તોફાની થઈ જતો હોવાથી માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી જ સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમી છે. મત્સ્ય ઉદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા માછીમારોને આવી મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઈ માછીમાર સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઊભું થાય તેવી સંભાવના હોય છે, જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત કોઈપણ માછીમારો કે અન્ય કોઈ વ્યક્તિઓએ 23 જુલાઈ સુધી માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરિયા મેળામાં જવા તેમજ કોઈપણ બોટ

0: ની અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત કૃષિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ કૃષિ યુનિવર્સિટીના અધિકારીએ ખેડૂતોને ખાતરનો પાકમાં જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ ખેડૂતોને માર્ગદર્શન આપતા ખેત બચાવો અભિયાન હેતુ જમીનના સ્વાસ્થ્ય સુધારણા માટે સઘન જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉપરાંત જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીન ચકાસણી કરાવવી, ખાતરનો વધુ પડતો ઉપયોગ ઘટાડવો, ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે વિજ્ઞાન આધારિત પોષક તત્વો અને ઇનપુટ વ્યવસ્થાપનના વિષય પર ખેડૂતોને જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેમ કહ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠકો જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ હતી, જેમાં માતૃ બાર મરણ, સંચારી રોગો, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્યમાન યોજનાના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાઇપરટેન્શન જાગૃતિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ખાસ અભિયાનનો મુખ્ય હેતુ કમ્યુનિટી લેવલે હાઇ બ્લડ પ્રેશરના ગંભીર જોખમો સામે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા, નિયમિત કસરત કરવા, ખોરાકમાં મીઠા તેમજ તેલનો ઓછો ઉપયોગ કરવા, જંક ફૂડથી દૂર રહેવા અને દૈનિક જીવનમાં નિયમિત યોગા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે સઘન માર્ગદર્શન અને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર, લેખક કરણ જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ દલાલની.

0: મિનિટથી છે રજૂ કરીએ છીએ છાયા ગીત. તે પહેલા આ જાહેરાત.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: હવે સાંભળીએ કાર્યક્રમ છાયા ગીત.
2: ન કોઈ બડે સપને, ન દીવાનગી, ન ઝૂઠા રોમાન્સ, તુમ્હારા પ્યાર કિસી ફિલ્મી ડાયલોગ સે શુરૂ નહીં હોતા, વો તો રોજમર્રા કી છોટી છોટી બાતોં સે શુરૂ હોતા હૈ. પર હા, મુજે અચ્છા લગતા હૈ જબ તુમ મેરી આંખો મે ઝાંક કર શરારતી અંદાઝ મે કુછ કહ જાતે હો, કુછ કહ જાતે હો.
3: એ આઓ ના, દિલ હૈ બેકરાર,

0: આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6 થવા જઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીએ અનંત વ્યાસના સ્વરમાં સુગમ સંગીત. આરંભે આ છે કિશોર બારોટની રચના.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાર્યક્રમના અંતે સાંભળીએ મુકેશ જોશીની રચના હવા કૃષ્ણમય છે. સ્વર અનંત વ્યાસનો, કીબોર્ડ પર સાથ આપ્યો છે ધર્મેશ પંડ્યાએ, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલા પર મિતેશ ઓઝા અને ગિટાર કરણ તન્નાનો.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: શ્રોતા મિત્રો, આજ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ પૂરો થયો. આજના કાર્યક્રમમાં આપે અનંત વ્યાસના સ્વરમાં કિશોર બારોટ અને મુકેશ જોશીની રચનાઓ સાંભળી. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

આપને અમારા આજના શેષ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા સંભળાવીએ. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં કાર્યક્રમ યુવાણી 6:30 અને કાર્યક્રમ ગામનો ચોરો 7:22. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8:00. સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે થશે 9:15. કાર્યક્રમ આજ કે ફનકાર 9:30 જે કેન્દ્રિત છે પાર્શ્વ ગાયક રૂપકુમાર રાઠોડ પર. છાયા ગીત રાત્રિના 10:00 અને 10:30 કાર્યક્રમ ઢળતી જાહેરાત. મિત્રો, આ હતા અમારા આજના શેષ પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે આપણે અમારા આવતીકાલના મુખ્ય આકર્ષણો જણાવી દઈએ. આવતીકાલ શુક્રવાર તારીખ 12 જૂન 2026 સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 અમદાવાદ કેન્દ્રથી રિલે થશે ગાંધી વંદના. હિન્દી ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ 7:20 સવારે 7:30 ગોસ્વામી રસાદ્રના સ્વરમાં હવેલી સંગીત. પર્યાવરણ વિષયક 5 પર્યાવરણ અને અર્થશાસ્ત્ર આ વિશે માહિતી અપાશે હિરલ માકડ. ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં એના નિયત સમયે સવારે 8:30 જેમાં ભજનિક હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં કેટલાક ભજનો સાંભળશો. સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપમાં ડોક્ટર માધવદાસ ખારાવાલાનો વાર્તાલાપ, મહાભારતનું ઓજસ્વી પાત્ર વિદુર. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 કાર્યક્રમ અતીતના ઓવારેથી જેમાં નાટક ચંદન અને સા, મૂળ હિન્દી નાટક, લેખિકા ઉષા સક્સેના, ગુજરાતી અનુવાદ જયેન્દ્ર ઝાલા, રજૂઆત અરવિંદ ચૌહાણ અને સવિતા પટણી. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 12:00 ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રની પ્રસ્તુતિ, 1:10 સલામત ખાનના સ્વરમાં સુગમ સંગીત, ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધિકાલીન સભામાં 5:10 છાયા ગીત, 5:30 તરાને નયે પુરાને, 6:00 લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો રવિરાજ સોઢાના સ્વરમાં લોકગીતો. યુવા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવાણી 6:30 જેમાં રાજકોટ કેન્દ્રની પ્રસ્તુતિમાં શ્રેણી યુથ આઇકોન અંતર્ગત કારકિર્દી પર ઉદયન લોટિયા સાથેની મુલાકાત, ત્યારબાદ ફિલ્મી ગીતો, પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. કાર્યક્રમ ગામનો ચોરો 7:22 જેમાં રાજકોટ કેન્દ્રની પ્રસ્તુતિમાં ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન વિશે જામનગરના મદદનીશ ખેતી નિયામક પ્રદીપસિંહ પરમાર સાથેની પ્રશ્નોત્તરી, ત્યારબાદ લોકગીત, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. ફિલ્મ સંગીતો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8:00, સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે થશે રાત્રિના 9:15. કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રિના 9:30 જે કેન્દ્રિત થશે ફિલ્મ અભિનેત્રી શ્યામા પર. કાર્યક્રમ છાયા ગીત 10:00 અને ઢલતી જાય રાત 10:30. મિત્રો, આ હતી અમારા પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અદાલત અંગે એક સૂચના. પોસ્ટ વિભાગ દ્વારા રાજકોટ પ્રદેશ માટે પેન્શન અદાલતનું આયોજન તારીખ 22 જૂન 2026 રોજ સવારે 11 વાગે કરવામાં આવી રહ્યું છે. તે પોસ્ટમાસ્ટર જનરલ રાજકોટ પ્રદેશ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ 3rd floor રાજકોટ પિનકોડ 36001 ખાતે યોજાશે. આ અદાલત ખાસ કરીને નિવૃત્ત પોસ્ટલ કર્મચારીઓને સ્થળ પર વ્યક્તિગત સુનાવણી અને લાંબા સમયથી પડતર વ્યક્તિગત પેન્શનરી ફરિયાદોના નિરાકરણ આપવા માટે આયોજિત કરવામાં આવેલ છે. છેલ્લી તારીખ 15 જૂન 2026 રોજ અથવા તે પહેલા બધી ફરિયાદો તમારા પીપીઓ નંબર, સંપર્ક માહિતી અને ખાતાની વિગતો સાથે ઓફિસમાં પહોંચવી આવશ્યક છે. તમારી ફરિયાદ શ્રી જુગલ કિશોર, એકાઉન્ટન્ટ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ કાર્યાલય, રાજકોટ પ્રદેશ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ 3rd floor રાજકોટ 36001 ને મોકલો. સામાન્ય ફરિયાદો અને નીતિગત બાબતો પર ધ્યાન આપવામાં આવશે નહીં. આ સાથે જ પોસ્ટલ પેન્શનની ફરિયાદોના નિવારણ માટેની પોસ્ટ પેન્શન અદાલત અંગેની આ સૂચનાએ પૂરી થઈ.

ફરિયાદો અને નીતિગત બાબતો પર ધ્યાન આપવામાં આવશે નહીં. આ સાથે જ પોસ્ટલ પેન્શનની ફરિયાદોના નિવારણ માટેની પોસ્ટ પેન્શન અદાલત અંગેની આ સૂચનાએ પૂરી થઈ.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-281-244-39-31, એટલે કે 0-281-244-39-31.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
4: સુન સખી મેરી પ્યારી સખી,
3: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
3: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
3: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
5: આકાશવાણી રાજકોટ. બસ થોડી જ વારમાં અમારા અમદાવાદ કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર અપાશે.

0: સોલર પેનલ ની.
1: મેં કીધું વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ,
0: પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: ની આગાહી અને નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે એક સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે એક પણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી નહીં, ત્યારે ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. જીત્યા બાદ રાજેશ શુક્લએ પ્રતિક્રિયા આપી.
1: અમને જ્યારે આ તક મળી છે, તક આપવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન રવીનજી, શ્રી નરેન્દ્રભાઈ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, તેઓ શ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
0: આજે વિજેતા થયેલા 4 ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વ્યાપક જનસંપર્ક પ્રવાસ યોજ્યો. આ અભિયાન અંતર્ગત તેમણે પ્રજાજનો સાથે સીધો સંવાદ સાધ્યો, તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની આગેવાનીમાં પ્રગતિ પથ યાત્રા યોજાઈ. દરમિયાન શ્રી સોલંકીએ જિલ્લા રમતગમત સંકુલની મુલાકાત લીધી.
2: એકંદરે જે મોદી સાહેબના શાસન દરમિયાન જે આ નડિયાદ ખેડા જિલ્લાને જે મળેલી ભેટ છે, એને બધા જ સ્થાનોનો આજે એની મુલાકાત લેવાનો અવસર મળ્યો. આવો આપણે પણ જે મોદી સાહેબ જે એમના કાર્યકાળમાં કરેલા કાર્યો વધારે વધારે કેવી રીતે આગળ લઈ શકાય, એમાંથી પ્રેરણા લઈ સમાજ જીવનના કાર્યો હોય કે યુવાનોને રોજગારી આપવાના કાર્યો હોય, યુવાનોને પ્રેરણા આપવાના કાર્યો હોય કે આ વિસ્તારને જે ભવિષ્યમાં કયા પલટ થવાની છે, આ બધા જ કામો થકી આ બધાની મુલાકાત લઈ અને એનો પણ અમને અવસર મળે છે.
0: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મોરબીના ગાંધીચોક ખાતે સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમા તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો. નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં વિકાસ કાર્યોની નેમ સાથે પ્રગતિપથ યાત્રા યોજાઈ. દરમિયાન સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓએ કેલિયા જૂથ સુધારણા, પાણી પુરવઠા યોજના અને રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મહેસાણા જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રા આજે મોઢેરા સૂર્યમંદિર ખાતે પહોંચી હતી, જેમાં વિદ્યાર્થીઓએ સૂર્યમંદિરના શિલ્પ સ્થાપત્યો અંગે જાણકારી મેળવી હતી. દેશના અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇન સ્પેસ કેન્દ્ર સરકારના સહયોગથી ગાંધીનગરની ખોરજ જીઆઈડીસી ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવશે. ગુજરાતની સ્પેસ ટેક પોલિસી 2025-30ના ભાગરૂપે જાહેર કરાયેલ આ પાર્કમાં પ્રવેશ અવરોધો ઘટાડીને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને ટેકો આપવા માટે રચાયેલા અદ્યતન સામાન્ય તકનીકી સુવિધાઓ હશે. આ જાહેરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં યોજાયેલા ઇન સ્પેસ ઇન્ડસ્ટ્રી કનેક્ટના 10મા સંસ્કરણના ઉદઘાટન પ્રસંગે કરવામાં આવી. ખોરજ ખાતે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પરીક્ષણ અને માળખાકીય સુવિધાઓ પ્રદાન કરશે. તેમાં આબોહવા પરીક્ષણ ચેમ્બર, ચુંબકીય ક્ષેત્ર પરીક્ષણ અને પૃથ્વી નિરીક્ષણ ઓપ્ટિક્સ માટેની સુવિધાઓ પણ હશે. ઇનસ્પેસ તકનીકી સહાય અને સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય ભંડોળ પૂરું પાડશે, જ્યારે રાજ્ય સરકાર બાંધકામ અને સંચાલન માટે ભંડોળ આપશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે આઈઆઈટી ગાંધીનગર ખાતે 3 આંતરશાખાકીય સંશોધન ક્લસ્ટરોની શરૂઆત કરી અને કેન્દ્રીય સાધન સામગ્રી સુવિધા, એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને નવીનીકરણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું. દરમિયાન સભાને સંબોધતા તેમણે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ડોક્ટર સિંહે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી કંપની માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત આજે એક નવો ઇતિહાસ રચાયો છે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 આજે વડોદરા ખાતેથી ઉડાન ભરી. C-295 એક આધુનિક બહુભૂમિકા ટેક્ટિકલ પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ વિશ્વભરના અનેક દેશોના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. આ વિમાન પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સંચાલન કરવા સક્ષમ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સૈનિકો અને લશ્કરી સાધનોના પરિવહન, કાર્ગો સપોર્ટ પૂરો પાડવા, દેખરેખ મિશન હાથ ધરવા અને માનવતાવાદી સહાય, આપત્તિ રાહત પૂરી પાડવા માટે થાય છે. વિમાને વડોદરા ખાતેથી ઉડાન ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. આ સમાચાર

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. મુખ્યમંત્રી કાર્યાલય, AMC અને RSS કાર્યાલયને ગઈકાલે મળેલી બોમ્બની ધમકી મામલે અમદાવાદ સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસની તપાસમાં કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે સાયબર ગુના શાખાના ACP હાર્દિક માકડિયાએ વધુ માહિતી આપી.
1: अहमदाबाद में येस्टरडे में अहमदाबाद मेयर ऑफिस, RSS ऑफिस, अहमदाबाद की TM ऑफिस में बॉम्ब से उड़ाने की धमकी वाला एक मेल मिला था. तो उनकी FIR अहमदाबाद साइबर क्राइम ने दाखिल करके आगे की इन्वेस्टिगेशन स्टार्ट करी है. और ये जो मेल जिस 3 जगह पे मिला था वहाँ पे स्थानीय पुलिस की टीम के द्वारा जब तफ्तीश की गई थी तो वहाँ पे ऐसा कोई भी मटेरियल नहीं मिला. तो ये जो बॉम्ब थ्रेड मेल था एक हॉक्स मेल था. ये जो बॉम्ब थ्रेड मेल है ये US में क्रिएट किया गया था और जो मेल जो सेंडर है उनके IP अभी हमें फ्रांस के मिले हैं. तो उस दिशा में आगे हम इन्वेस्टिगेशन कर रहे हैं.
0: અમદાવાદ મહાનગરપાલિકા આગામી ચોમાસાની ઋતુ માટે સુસજ્જ છે. શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ 24 કલાક કાર્યરત રહે તેવી વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. તે અંતર્ગત વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો 90-990-10-718 અથવા 90-990-35-920 તેમજ 79-26-58-25-20 અને 79-26-58-25-30 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત 99-783-55-303 આ નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકશે અથવા માહિતી મેળવી શકશે. અમરેલીના લાલાવદરમાં 3 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. પોલીસ હેડક્વાર્ટરમાં નિર્માણ પામનાર અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલમાં આધુનિક ક્રિકેટ મેદાન, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, પિકલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ વગેરે જેવા આધુનિક સુવિધાઓને વિકસાવવામાં આવશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વેકરિયાએ જણાવ્યું કે રમતગમત એ જીવનનો અભિન્ન ભાગ છે અને તે માટે અમરેલીના યુવાનોને રાજ્યકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બેંગ્લોરમાં યોજાયેલી નેશનલ પેરાસ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા છે. હિંમતનગરના પ્રતાપગઢ ગામના આ તરવૈયાએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકની હેટ્રિક સર્જી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સબ જુનિયરની એસેટ કેટેગરીમાં તેણે 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં માત્ર 1 મિનિટ અને 55.56 સેકન્ડના શ્રેષ્ઠ સમય સાથે સુવર્ણપદક જીતી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધાને 54.07 સેકન્ડમાં પૂર્ણ કરી રજત ચંદ્રક હાંસલ કર્યો. 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં પણ તેણે 1 મિનિટ અને 2.78 સેકન્ડના સમય સાથે વધુ એક રજત ચંદ્રક જીત્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. ગાંધીનગરના ખોરજ ખાતે અત્યાધુનિક અવકાશ ઉત્પાદન પાર્ક વિકસાવાશે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 એ વડોદરા ખાતેથી ઉડાન ભરી. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. અને નેશનલ પેરા સ્વિમિંગ સ્પર્ધામાં સાબરકાંઠાના ધર્મસાગરે 1 સુવર્ણ સહિત 3 ચંદ્રકો જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો છોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
2: મિત્રો, ગામને ચોરે ભેગા થઈએ એટલે ગામડાની ગ્રામજનોની જ વાત મોટે ભાગે થતી હોય છે. તેમાં પણ ખેતીવાડી અને પશુપાલનની પણ વાત થાય, સાથે સાથે આરોગ્યની પણ વાત થાય. હવે આરોગ્યની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે મનુષ્યના આરોગ્યની વાત કરતા હોઈએ છીએ, અને આરોગ્ય એ ખૂબ જ મહત્વનું છે. જે રીતે મનુષ્યનું એટલે કે માણસનું આરોગ્ય જરૂરી છે, એટલું જ આપણા મહામૂલા પશુધનનું આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. આ વાત તો થઈ આપણા આજના કાર્યક્રમની, જે આપણે કરીશું ભજન ભાવ કર્યા પછી. પણ ચોરાની શરૂઆત કરશું આ ભજનથી, તો સાંભળીએ આ ભજન.

ભજન આપણે સાંભળ્યું, આપણા શ્રોતા મિત્રોની પસંદગી પૂરી થઈ હશે. અને અગાઉ વાત કરી તે પ્રમાણે આજે વાત કરશું આપણા મહામૂલા પશુધનની. પશુધન રાખવું, એનું પાલન કરવું, પોષણ કરવું અને સારું દૂધ ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતે પશુઓનું આરોગ્ય જાળવવા માટે એને નિયમિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ અને સમયાંતરે રસીઓ પણ મૂકાવી જોઈએ. સાથે સાથે જ્યારે માંદગી આવે તો તેનો ઉપચાર પણ સમયસર કરવો જોઈએ, જેથી પશુ સ્વસ્થ રહે છે, તેનું આરોગ્ય જળવાય છે અને તેની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે. પશુઓ રાખવાથી ખેડૂત ભાઈઓને બીજો પણ ફાયદો થાય છે, જેમ કે છાણિયું ખાતર પણ મળે છે. એટલે કે પશુધન હોય આપણા પાસે, પાલતુ પ્રાણીઓ હોય, તો તે બહુવિધ રીતે ઉપયોગી છે. તો આજે વાત કરીશું અગમચેતીના પગલાં લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિશેની ઉપયોગી એવી માહિતી. તો આવો સાંભળીએ. આપણા પાલતુ પશુ એ આપણું ધન છે. જન્મ પછી વાછરડું સાજું સારું રહે અને વહેલામાં વહેલું ઉત્પાદન આપતું થાય તે પશુપાલકના હિતમાં છે. તેથી જન્મ બાદ બચ્ચાની યોગ્ય માવજત, સમતોલ ખોરાક, સ્વચ્છ પાણી ખૂબ જ મહત્વનું છે. આ જ રીતે ઉત્પાદક અને બિન ઉત્પાદક નાના કે મોટા બધા જ પશુઓ તંદુરસ્ત હશે તો જ તે વારસામાં મળેલા ગુણ પ્રમાણે ઉત્પાદન આપી શકે. આવું કરવું તે આપણા હાથમાં છે. આના માટે અલગથી ખર્ચ કરવાની કોઈ જરૂર નથી, માત્ર જરૂર છે સમય પાલનની. પશુઓને સાજા રાખવાના પગલાંની વાત કરીએ તો પૂરતો સમતોલ આહાર એ પશુ માટે ખૂબ જ જરૂરી છે. બધા જ પાલતુ પશુને ખોરાક ખાવાની મર્યાદા હોય છે, તેમ છતાં ગાય ભેંસ વર્ગના પશુ તેના વજનના 2.5% જેટલો સૂકો અથવા 10% જેટલો લીલો ઘાસચારો ખાઈ શકે છે. એટલે કે 100 કિલોની વાછરડી કે પાડી દિવસમાં 2.5 કિલો સૂકું ઘાસ અથવા 10 કિલો લીલું ઘાસ ખાઈ શકે છે. આનાથી ઓછું આપવાથી પશુ ભૂખ્યું રહે અને તેની આડઅસર રૂપે વૃદ્ધિ ઘટે, મોડું ગાભણ થાય અને પોષણના અભાવે બીમારી આવે છે. આવું ન થાય તે માટે બધા જ પશુને તેની જરૂરિયાતનું લીલું સૂકું ઘાસ અને ખાંડદાણ આપવાથી પશુની તંદુરસ્તી જળવાય છે અને ઉત્પાદન યોગ્ય માત્રામાં આપી શકે છે. પુખ્ત ઉંમરની ગાય ભેંસ એકલું સૂકું ઘાસ 9 થી 11 કિલો અથવા માત્ર લીલું ઘાસ 35 થી 45 કિલો સુધી ખાઈ શકે છે. આનાથી વધારે આપતા ઘાસનો બગાડ થાય છે. ખવડાવવામાં આવતું ઘાસ પશુ બગાડે નહીં તે માટે ઘાસના ટુકડા કરીને ખવડાવવું ફાયદાકારક છે. ખાણદાળ પશુ જે દૂધ આપે તેના 50% જેટલું ખવડાવવાની ભલામણ છે. 7 માસની ગાભણ અને દૂધ ન આપતી માદાને દૈનિક 2 થી 3 કિલો સમતોલ દાણ ખવડાવવું જરૂરી છે. તેનાથી બચ્ચું તંદુરસ્ત મળશે, પશુ તાજું અને હૃષ્ટપુષ્ટ થશે અને બીજા વેતરે દૂધ પૂરતી માત્રામાં આપી શકે છે. ગર્ભાવસ્થામાં પશુને સમતોલ દાણ મળશે તો વિયાણ પછી દૂધનો તાવ એટલે કે સુવા રોગ થતો અટકાવી શકાય છે. પશુના ઘાસદાણમાં માટી ધૂળ ન હોય તે ખાસ જોવું. માટીવાળું ઘાસ ખાવાથી પશુને ઝાડા થાય છે. હવે વાત કરીશું તાજું અને સ્વચ્છ પાણીની. પશુને ખોરાક દ્વારા

મળતા પોષક તત્વોમાં સૌથી મહત્વનું પોષક તત્વ એ પાણી છે. પશુ શરીરમાં 70% જેટલું પાણી, લીલા ઘાસમાં 80% પાણી અને સૂકા ઘાસમાં 10% જેટલું પાણી હોય છે. પાણી શરીરની તંદુરસ્તી, વાતાવરણની ગરમી ઠંડી, ખોરાકના પાચન, દૂધ ઉત્પાદન અને પશુની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે. એક પુખ્ત પશુને દિવસ દરમિયાન 35-70 લીટર જેટલું પાણી પીવા માટે જોઈએ છે. પશુને માત્ર સૂકું ઘાસ ખાવા મળે, પશુ દૂધ આપતું હોય, વાતાવરણમાં 42 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી હોય તો પશુને પીવા માટે 60-70 લીટર જેટલા પાણીની જરૂર પડે છે. વાતાવરણમાં ગરમી ઓછી, શિયાળા અને ચોમાસાની ઋતુમાં માત્ર લીલું ઘાસ ખાવા મળે તો પુખ્ત ઉંમરનું પશુ 35 લીટર જેટલું જ પાણી પીવે છે. આ બધું પાણી એક સાથે પશુ પી શકતું નથી, પરંતુ 24 કલાક દરમિયાન 3-5 વખત પીવે છે. માટે પશુ રહેઠાણમાં અથવા પશુ ખીલે પાણી મળે તે ખાસ જરૂરી છે. આ પાણી પશુને તાજું અને સ્વચ્છ મળે તે ખૂબ જ જરૂરી છે. ખાડા ખાબોચિયાનું, બંધિયાર હવાળાનું, સાફ કર્યા વિનાનું પાણીથી પશુને પેટમાં કૃમિ પડે છે, જેનાથી પશુ દુબળું બને છે, દૂધ ઓછું આપે છે અને ક્યારેક ઝાડાની બીમારી થવાની શક્યતા રહે છે. તેથી પશુના પાણીની હવાળી અથવા કુંડી દર અઠવાડિયે ઘસીને સાફ કરવી અને અંદરના ભાગમાં ચૂનો કરવાથી પાણીમાં રહેલા નુકસાનકારક જંતુ નાશ પામશે અને પશુને ચૂનાવાળું પાણી મળતા તંદુરસ્તી સારી રહેશે. ચૂના કેલ્શિયમયુક્ત પાણી મળતા પશુને થતી કેટલીક બીમારી આવતી અટકે છે. હવે વાત કરીશું દરેક પશુને દર મહિને કૃમિનાશક દવા પીવડાવવાની. ગામડામાં પશુને ગમાણ વિના ખુલ્લી જગ્યામાં ખીલે ફિટ કરી ખીલની બાજુમાં ઘાસ રાખી ખવડાવાય છે, જેથી ઘાસ સાથે માટી આવવાની શક્યતા રહે છે. છાણ મૂત્રવાળી માટીમાં કૃમિ હોઈ શકે. વળી હવાળાના પાણીને નિરખીને જોતા ખ્યાલ આવે છે કે તેમાં પૂંછડીવાળા પોરા પૂરા તરતા જોવા મળે છે. આવું પાણી પીવાથી પશુના પેટમાં કૃમિ થાય છે. એક સંશોધન પ્રમાણે પશુને થતા 40% રોગ બીમારી આ કૃમિ પરોપજીવીથી થાય છે. આવું ન થાય તે માટે બધા જ પશુને દર 3 માસે કૃમિનાશક દવા પ્રવાહી અથવા ટીકડી ખવડાવવી ફાયદાકારક છે. આ દવા નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મળે છે. ડેરીના પશુ ચિકિત્સાલયમાં વિનામૂલ્યે મળે છે. આપણે 3 માસના અંતરે આ દવા આપતા રહીએ તો પશુની તંદુરસ્તી જળવાશે, વાછરૂની વૃદ્ધિ સારી થશે, ઝાડાની બીમારી ઘટશે અને ઉત્પાદક પશુ એક ધારું ઉત્પાદન આપી શકશે. હવે વાત કરીશું સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવાની. ઘરમાં કે ગામમાં વરસાદનું પાણી ન ઘૂસે તે માટે પાડો બાંધવો પડે છે. તે જ રીતે પશુને થતા જીવાણુ, વિષાણુ, ફૂગ અને પરોપજીવીથી થતા રોગ અટકાવવા માટે બધા જ પશુને સમયાંતરે રોગપ્રતિકારક રસી મુકાવવી જરૂરી છે. આ રસી રોગ આવતા પહેલા જ 2 માસ અગાઉ મુકાવવાથી કૃત્રિમ રીતે રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે. આ રસી એ ઝેરનું મારણ ઝેર અનુસાર દવા બનાવાય છે, જેને રસી કહે છે. આ રસી આપ્યા બાદ 15 દિવસ પછી પશુમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે અને 6-11 માસ સુધી તેની અસર રહે છે. ખાસ કરીને બીમાર પશુને અને 8 માસથી વધુ ગાભણ માદાને રસી મુકાવવાની જરૂર નથી. ગ્રામ આગેવાન તરીકે ગ્રામ પંચાયત તરફથી અથવા દૂધમંડળી તરફથી જિલ્લા પશુપાલન નિયામકશ્રીને પત્ર લખતા પશુધન નિરીક્ષક ગામમાં આવીને દરેક પશુને વિનામૂલ્યે રસી મૂકી આપે છે. ખાસ કરીને ચોમાસા પહેલાં ગળસૂંઢા રોગ, શિયાળા પહેલાં ખરવા મોવા રોગ સંકર પશુમાં થાય છે. થેલેરિયોસિસ જેવા રોગ સામેની પ્રતિકારક રસી અચૂક મુકાવવી જરૂરી છે. આ રસી ડેરીના ડોક્ટરો વિનામૂલ્યે અથવા નજીવી કિંમતે મૂકી આપે છે. પશુ માલિક તરીકે આપણે આ રસીઓ યોગ્ય સમયાંતરે અપાવતા રહેવું જરૂરી છે. કેટલાક પશુપાલકો અમારું પશુ સાજું સારું છે તેમ માની રસી મુકાવતા નથી, તે ભૂલ ભરેલું છે. માટે બધા જ પશુને રસી મુકાવવી જરૂરી છે, તે પછી ઉત્પાદક હોય કે બિન ઉત્પાદક. આ રોગો ચેપી હોવાથી

બીજાને ન થાય તે માટે દરેક પશુને રોગ પ્રતિકારક રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે. વર્ષમાં 3-1 વખત વાંધ્યત્વ સારવાર કેમ્પ યોજવો, એના વિશેની વાત કરીશું. હવે એક સર્વે પ્રમાણે ગામના કુલ પશુમાંથી માત્ર 15-25% જ દૂધ ઉત્પાદન આપે છે. બાકીના ઉછરતા પાકળ, વરોળ અને બિન ઉત્પાદક હોય છે. આવા પશુની સારવાર કરી તંદુરસ્તી સુધારી શકાય છે અને ગાભણ ન થતા હોય તેવા પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવી શકાય છે. આના માટે ગામની દૂધ મંડળી અથવા ગ્રામ પંચાયત તરફથી જિલ્લાની ડેરી અથવા તાલુકા પશુ ચિકિત્સકને પત્રથી જાણ કરતા એક જ દિવસ ગામના બધા પશુ માટે વિનામૂલ્યે સારવાર થઈ શકે છે. આનાથી પશુની તંદુરસ્તીમાં સુધારો અને વિયાણમાં વધારો કરી શકાય છે. આવા વંધ્ય પશુ સારવાર કેમ્પમાં રાજ્ય સરકાર અને ડેરી વિનામૂલ્યે સારવાર અને દવા આપે છે, જેનો લાભ ગામના દરેક પશુપાલકોએ અવારનવાર લેવો જોઈએ. એક વખત બિન ઉત્પાદક અને ગાભણ ન થતા પશુને સારવાર અપાવવાથી પરિણામ ન પણ મળે તેથી આવા કેમ્પો 2-3 માસના ગાળે યોજવા જરૂરી છે, જેના માટે ખેડૂતે ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ પશુને ગરમીમાં લાવી ગાભણ કરાવવું જરૂરી છે. હવે વાત કરીશું સાવચેતીના પગલાની. પશુને અતિશય ગરમી, ઠંડી, વરસાદી ઝાપટોથી રક્ષણ આપવું જોઈએ. પાકેલા અને બીજવાળા નિંદામણ પશુને ખવડાવવાથી ક્યારેક ઝાડાની બીમારી થાય છે. દાખલા તરીકે ચીલ નામનું નિંદામણ બીજવાળું થયા પછી ખવડાવતા પશુને ઝાડા થઈ શકે છે. દબાયેલું, બટાયેલું કે સડેલ ઘાસ ખવડાવવું સારું નથી. નિગલ ડુંડી આવ્યા પહેલાં લીલી જુવારનું ઘાસ ખવડાવવું નહીં. એકલું રજકાનું લીલું ઘાસ વધુ જથ્થામાં ખવડાવવાથી આફરાની બીમારી થાય છે. ઇતરડી, બગાઈ, જુવા, મચ્છર વગેરેના ત્રાસથી પશુને બચાવવા જરૂરી છે. આના માટે રહેઠાણની સ્વચ્છતા જરૂરી છે. આમ આપણા પાલતુ પશુઓને સાજા રાખી શકાય છે આપણી અગમચેતીના પગલા દ્વારા, જેથી પશુઓ સાજા અને સ્વસ્થ રહેશે અને દૂધ ઉત્પાદનમાં વધારો જોવા મળશે. સરવાળે પશુપાલક ભાઈઓને જ આમાંથી ફાયદો થશે. અગમચેતીના પગલા લઈને પશુધનને સ્વસ્થ બનાવીએ તે વિષય પર ઉપયોગી અને મહત્વની માહિતી આપણે સાંભળી આપણા પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ હશે તેવી આશા રાખીએ છીએ. અને હવે જે કાર્યક્રમમાં સમય બચ્યો છે તેમાં સાંભળીશું એક ગીત.

અને આ ગીત સાથે આજના કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો લેશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્ર રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી. અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. નવી દિલ્હીમાં આંતર મંત્રીસ્તરીય મીડિયા બ્રીફિંગને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શિપિંગ પર સતત હુમલાઓ ખૂબ જ ચિંતાજનક છે.
1: હમ અપની નાવિકો કે કલ્યાણ ઓર સુરક્ષા કો

0: बहुत महत्व देते हैं। हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया। हमने इस घटना के विरोध में भारत अमरीकी मिशन उप प्रमुख को तलब किया था। क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं। ये हमले तुरंत बंद होने चाहिए। हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके।
1: पीस एंड स्टेबिलिटी इन द रीजन।
2: ગલ્ફ ડિવિઝનના અધિક સચિવ અસીમાર મહાજને જણાવ્યું કે આ મહિનાની 8 તારીખે 24 ભારતીય ક્રુ સભ્યોને લઈને જતા જહાજ એમટી મેરીવેક્સને ઓમાનના દરિયાકાંઠે નિશાન બનાવવામાં આવ્યું હતું. તેના તમામ ક્રુ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ભારત પાછા ફરવાની અપેક્ષા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં વેપારી જહાજો સાથે જોડાયેલી તાજેતરની ઘટના ઉપર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે મંત્રાલય મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભલે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હોય, ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધે છે, તેમ તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામૂહિક જવાબદારી વધે છે. શ્રી મોદીએ રાજ્યો વચ્ચે સહયોગ, સંવાદ અને વિચારોના આદાન પ્રદાન માટે હાકલ કરી. તેમણે કહ્યું કે નીતિ આયોગ આ સહયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે વિચારોનું યોગ્ય આદાન પ્રદાન થઈ શકે અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવી શકાય. આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ટકાઉ રોજગારીની તકો ઊભી કરવાના પગલાઓની ચર્ચા થઈ રહી છે. આ વર્ષની બેઠકનો વિષય 2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 11મી બેઠકમાં હાજરી આપી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નીતિ આયોગ એ ભારતને તેના મૂળથી મજબૂત બનાવતી મુખ્ય સંસ્થા છે, જે વિકાસના દરેક પાસામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે આપણા દેશને તૈયાર કરવાના સરકારના વિઝનને અમલમાં મૂકે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત ફક્ત સ્પર્ધા જ કરતું નથી, પરંતુ દરેક મુખ્ય અર્થતંત્રને પાછળ છોડી દે છે. ગૃહમંત્રીએ કહ્યું કે દેશ 2047માં વિકાસ ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ સિંગાપોરના રાષ્ટ્રપતિ લોરેન્સ વોંગ અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ગુયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇરફાન અલી દ્વારા આપવામાં આવેલી શુભેચ્છાઓ અને સંદેશાઓ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા અને ભારત સિંગાપોર સંબંધોને નવી ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી લક્સનનો તેમની શુભકામનાઓ બદલ આભાર માનતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ આ ભાગીદારીને વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ શ્રી કિશિદાનો તેમની શુભકામનાઓ બદલ આભાર માન્યો અને જાપાન ભારત એસોસિએશનના પ્રમુખ પદ સંભાળવા બદલ તેમનો અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને ગુયાનાના લોકોના હિતમાં સતત સહયોગની રાહ જુએ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનને લાંબો કાર્યકાળ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ દિવ્યાંગ વિશ્વકર્મા કારીગરો માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ OSOP પહેલ લાગુ કરવામાં આવી છે, જેનો હેતુ દિવ્યાંગ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ પહેલ હેઠળ પસંદગીના રેલવે સ્ટેશનો પર ઉત્પાદનો પ્રદર્શિત કરવા અને વેચવા માટે ખાસ છૂટક ભાવની દુકાનો સ્થાપિત કરવામાં આવી છે. ભારતે માલદીવ સરકારને 20,000 ઓરી રસીના ડોઝ અને આશરે 3 ટન તબીબી પુરવઠો મોકલ્યો છે. આ સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય માલદીવમાં રસીકરણ વ્યાપને મજબૂત બનાવવા અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં

0: જણાવ્યું કે આ સહાય માલદીવમાં ઓરીના વધતા કેસોનો સામનો કરવામાં મદદ કરશે અને સરકારના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે માલદીવ ભારતની પડોશી પ્રથમ નીતિ અને મહાસાગર માટેના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધાઓની શ્રેણીનું ઉદઘાટન કર્યા પછી સભાને સંબોધતા ડોક્ટર સિંહે ભાર મૂક્યો કે સરકાર વ્યૂહાત્મક નીતિ સુધારા દ્વારા હાઈટેક ડોમેન્સમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. તેમણે જાહેરાત કરી કે શાંતિ કાયદા દ્વારા સરકાર ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે પરમાણુ ક્ષેત્ર જેવા અદ્યતન ક્ષેત્રો ખોલશે. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે બંને દેશોના લોકો વચ્ચે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી સિસ્ટમ ભારતના યુપીઆઈ અને નેપાળના રાષ્ટ્રીય ચૂકવણી ઇન્ટરફેસ એનપીઆઈને સીધી રીતે જોડે છે. આ એકીકરણ બંને દેશોના નાગરિકોને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા સરળતાથી સુરક્ષિત રીતે અને તાત્કાલિક નાણાંની લેવડ દેવડ કરવા સક્ષમ બનાવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજસ્થાનના રામગઢમાં જયપુરમાં ઓલ ઇન્ડિયા કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા સરહદી વિસ્તારોમાં સંદેશાવ્યવહાર પ્રણાલીઓને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.
1: नए तरीके से सोचे आकाशवाणी के बारे में. हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे. जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है उस प्लेटफॉर्म को यूज करें. लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए. अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करे. आपको पूरा फ्रीडम है, जो आप कहोगे वो પોલિસી બનેગી. પોલિસી બનાને વાલે આપ, ઇમ્પ્લિમેન્ટ કરને વાલે આપ.
0: ઉત્તર ઓમાનના શિનાસ બંદર નજીક એક વાણિજ્યિક ટેન્કરમાં આગ લાગવાથી દરિયાઈ કટોકટી સર્જાઈ છે. છેલ્લા 72 કલાકમાં ઓમાનના દરિયામાં ભારતીય ક્રૂઝ સાથે જહાજો સાથે જોડાયેલી આ ત્રીજી ઘટના છે. મસ્કતમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે તેમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટના વિશે માહિતી મળી છે. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ રાઉન્ડ ઓફ 16માં દેશબંધુ ઇશારાની બરુહાને 22-20, 21-12થી હરાવી તેનો આગામી મુકાબલો ચેન સુયુ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે દેશમાં આત્મનિર્ભર સંશોધન અને વિકાસ માળખું બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. ભારત અને નેપાળે દ્વિપક્ષીય ડિજિટલ નાણાકીય જોડાણને મજબૂત બનાવવા માટે સીધી ક્રોસ બોર્ડર રેમિટન્સ સિસ્ટમ શરૂ કરી અને બેડમિન્ટનમાં પીવી સિંધુ અને તન્વી શર્મા આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. કાર્યક્રમના આરંભે સાંભળીએ ફિલ્મ ટક્કરનું આ ગીત કુમાર સાનુના સ્વરમાં, સંગીત અનુ મલિકનું બોલ માયા ગોવિંદના.

0: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયા

ઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની.

આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તકનીકી ખરાબી હોવાને કારણે આપને પ્રસારણ સાંભળવામાં જે વિક્ષેપ પડ્યો તે માટે અમે દિલગીર છીએ.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ શર્મા. હવે સાંભળીએ અનુ મલિકે સંગીતબદ્ધ કરેલ ફિલ્મ મેં ખિલાડી તું અનાડીનું આ ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હકીકત ફિલ્મનું ગીત સાંભળી હરિહરન અને અલકા યાજ્ઞિકના યુગલ શર્મા, સંગીત દિલીપ સેન સમીર સેનનું, બોલ નવા પારસુના.

બેકાબૂ. હવે સાંભળીએ આ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ શર્મા, સંગીત અનુ મલિકનું, બોલ નિદા ફાઝલી, માયા ગોવિંદ અને રાહત ઇન્દોરીના.

હવે સાંભળીએ ફિલ્મ માચીસનું આ ગીત. ગાયક કલાકારો હરિહરણ, સુરેશ વાડકર અને વિનોદ સહેગલ. સંગીત વિશાલનું, બોલ ગુલઝારના. આ છે કાર્યક્રમનું અંતિમ ગીત.

આ ગીત સાથે જ કાર્યક્રમ ઢલતી જાય રાત સમાપ્ત થયો. આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, રાત્રિના 11 થવા જઈ રહ્યા છે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

0: highlighted that BioPharma Shakti initiative envisages the launch of 100 biologics by 2047, contributing to the vision of Viksit Bharat and Swasth Bharat. Ms. Patel said the government has created strong funding and policy pathways across the pharmaceutical value chain. She further highlighted the growing importance of advanced therapies and noted that initiatives such as the PRIP scheme, National BioPharma Mission, are helping create a robust ecosystem for innovation, research and manufacturing. In badminton, PV Sindhu and Tanvi Sharma advanced to the women's single quarterfinals of the Australian Open in Sydney today. Sports fans across the world are set for a month-long football spectacle as the 2026 FIFA World Cup kicks off tonight at the historic Estadio Azteca in Mexico City. In the opening match, hosts Mexico will take on South Africa in a Group A clash. The match begins at 12:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: મુદ્દો 373 મીટર એટલે 410 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ મારી આ સભાના કાર્યક્રમોને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે પ્રથમ સભા વખતે 5:55 આ જ મીટર્સ પર કાર્યક્રમ સાથે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.